શુભ સવાર, સુપ્રભાત શ્રોતા મિત્રો, આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 MHz ઉપર. શ્રોતા મિત્રો, આજે છે વિક્રમ સંવંત વર્ષ 2082, જેઠ સુદ 13 ને તારીખ 27 જૂન 2026 ને શનિવાર. હું વિવક્ષા આપ સૌ શ્રોતા મિત્રોનું અમારી આજની પ્રાતકાલીન પ્રસારણ સભામાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર. સ્ટે ટ્યુન ઓન 101.1 MHz.

0: વિકો વજ્રદંતી.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની મુલાકાતે સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગર ખાતેથી ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો. ભારતે ઓપરેશન એમિસ્ટાર્ડ હેઠળ 35 ટન રાહત સામગ્રી મોકલી. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયેલ લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી. અને ભારતે પુરૂષોની FIH પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1 હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રી આજે સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય નૌકાદળના 2 જહાજો સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી ઉજવણીમાં ભાગ લેશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી સેશેલ્સના રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર પેટ્રિક હર્મીની સાથે વાતચીત કરશે અને દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी यात्रा के दौरान सेशल्स की राष्ट्रीय सभा को संबोधित करेंगे और वहां रह रहे भारतीय समुदाय के लोगों से भी मुलाकात करेंगे. आज उनके कार्यक्रम में बोटानिकल गार्डन में पौधारोपण समारोह में भाग लेना और सेशल्स कोस्ट गार्ड के बेस का दौरा करना शामिल है. भारत और सेशल्स के बीच लंबे समय से मजबूत और घनिष्ठ संबंध हैं, जो साझा इतिहास, सांस्कृतिक जुड़ाव और दोनों देशों के लोगों के बीच आपसी रिश्तों पर आधारित हैं. प्रधानमंत्री की यह यात्रा भारत और सेशल्स की मजबूत और स्थायी मित्रता को और मजबूत करेगी. सुपर्णा सैकिया की रिपोर्ट के साथ अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. સાંભળીએ એક અહેવાલ.
2: અમૂલ, ઇફકો અને નાબાર્ડ જેવી 8 અગ્રણી સહકારી સંસ્થાઓના સહયોગથી સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલી ભારત ટેક્સી ઝીરો કમિશન મોડેલ પર કામ કરે છે, જેથી કમાણીનો મહત્તમ હિસ્સો સીધો ચાલકોને મળી શકે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેની પ્રારંભિક શરૂઆત થયા પછી માત્ર ગુજરાતમાં જ 1.5 લાખથી વધુ ચાલકો અને 7 લાખથી વધુ ગ્રાહકો આ પ્લેટફોર્મ સાથે જોડાઈ ચૂક્યા છે, જ્યાં દરરોજ 3,500થી વધુ સફર પૂર્ણ કરવામાં આવી રહી છે. આ સેવા ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા સહિત 14 મુખ્ય શહેરોમાં શરૂ કરવામાં આવશે. આગામી 1 મહિનામાં સમગ્ર રાજ્યમાં તેનો વિસ્તાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અપર્ણા ખૂણ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.

0: ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ અનેક મુખ્ય પહેલોનો શુભારંભ કરશે અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત બ્રિટેન વ્યાપક આર્થિક અને વેપાર કરાર સાથે બંને દેશો વચ્ચેના સંબંધો એક નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહ્યા છે. ગઈકાલે લંડનમાં વેપાર ક્ષેત્રના પૂર્ણ સત્રને સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું.
1: ભારત યુકે સમજોતા એક વ્યાપક સમજોતા હૈ. યહ કેવલ શુલ્ક મૂલ નિયમો યા વસ્તુઓ ઓર સેવાઓ કે વ્યાપાર તક સીમિત નહીં હૈ, બલ્કિ પ્રૌદ્યોગિકી, શિક્ષા, સંસ્કૃતિ ઓર કલા જૈસે ક્ષેત્રો મેં સહયોગ કો ભી શામિલ કરતા હૈ. ઇસકા ઉદ્દેશ્ય દોનો દેશો કી સર્વોત્તમ ક્ષમતાઓ ઓર વિશેષજ્ઞતા કો એક દૂસરે કે સાથ સાજા કરના હૈ. યહ એક નિષ્પક્ષ, ન્યાયસંગત ઓર પૂરી તરહ સંતુલિત સમજોતા હૈ.
0: અણુ ઉર્જા વિભાગના સચિવ અજીતકુમાર મોહંતીએ કલ્પકમ સ્થિત ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ ખાતે કોપર ક્લોરિન થર્મોકેમિકલ્સ ચક્ર પર આધારિત વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું, જેમાં ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરીને હાઇડ્રોજનનું ઉત્પાદન કરાશે. આ પ્રસંગે સભાને સંબોધતા ડોક્ટર મોહંતીએ જણાવ્યું કે હાઇડ્રોજન ઉત્પાદન જેવી ઉભરતી સ્વચ્છ ઉર્જા ટેકનોલોજી સાથે પરમાણુ ઉર્જાનું સંકલન ટકાઉ ઉર્જા ભવિષ્ય તરફ એક વ્યૂહાત્મક માર્ગ રજૂ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન EIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. EIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો છે, જ્યારે 3,300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કારાકાસ અને નજીકના દરિયાકાંઠાના શહેર લા ગુએરામાં ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળની જે હજુ લોકો દબાયેલા છે. રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. વિનાશક ભૂકંપના પ્રતિભાવમાં ભારતે ઓપરેશન એમિસ્ટાર્ડ શરૂ કર્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે 35 ટનથી વધુનો રાહત પુરવઠો, સેનાનું ફિલ્ડ હોસ્પિટલ યુનિટ અને 41 સભ્યોની બચાવ ટીમ સાથે ભારતીય વાયુસેનાના 2 C-17 ગ્લોબ માસ્ટર વિમાન ગઈકાલે વેનેઝુએલા માટે રવાના થયા હતા. મંત્રાલયે જણાવ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં સરકાર અને વેનેઝુએલાના લોકો સાથે ખભે ખભા મિલાવીને ઊભું છે. આ રાહત સહાય માટે કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલસી રોડ્રિગ્સે ભારતનો આભાર વ્યક્ત કર્યો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી, જેનો હેતુ કાયમી શાંતિ અને સુરક્ષા પ્રાપ્ત કરવાનો છે. પ્રસ્તાવિત કરારમાં યુદ્ધવિરામ, હિઝબુલ્લા દ્વારા તમામ હુમલાઓ અટકાવવા અને દક્ષિણ લેબનોનમાંથી પાછા ખેંચવાની શરતનો સમાવેશ થાય છે. હોર્મુઝ સામુદ્રધુનીમાં એક કાર્ગો જહાજ પર ડ્રોન હુમલાના જવાબમાં ગઈકાલે અમેરિકાએ ઈરાન પર નવા હુમલા શરૂ કર્યા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે મિસાઇલ અને ડ્રોન હુમલાઓ ઈરાનને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા, જેમાં દરિયાકાંઠાના રડાર સ્થાપનોને નિશાન બનાવાયા હતા. અગાઉ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે યુદ્ધ વિરામ કરાર ઉલ્લંઘનના ગંભીર પરિણામો ભોગવવા પડશે. દરમિયાન ઈરાની લશ્કરી પ્રવક્તા ઇબ્રાહીમ અલ ફિરારે જણાવ્યું કે આ વખતે અમેરિકાના હુમલાનો ઈરાનનો જવાબ ઝડપી અને નિર્ણાયક હશે. જમ્મુ અને કાશ્મીર પોલીસે પ્રોજેક્ટ હોક આઈ શરૂ કર્યો, જે અમરનાથ યાત્રાના માર્ગ પર 24 કલાક દેખરેખ રાખવા ટેકનોલોજી આધારિત પહેલ છે. સુરક્ષા એજન્સીઓએ 3 જૂનથી શરૂ થતી વાર્ષિક યાત્રા માટે તૈયારીઓ વેગવાન બનાવી છે. દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ જમ્મુ જિલ્લામાં વ્યાપક સુરક્ષા અને તપાસ અભિયાન હાથ ધર્યું. પોલીસ, CISF, BSF સાથે મળીને સરહદ દેખરેખને મજબૂત બનાવવા અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા સાલેહર અને રથાના સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું. ભારતે લંડનના લી વેલી હોકી અને ટેનિસ સેન્ટર ખાતે પુરુષોની FIH પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1થી હરાવ્યું. પાકિસ્તાનના ખેલાડી અબુ બકરના 1 ગોલ બાદ ભારતે સતત 7 ગોલ કરી શાનદાર પ્રદર્શન કર્યું. ભારત આવતીકાલે આગામી મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળ NBA રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની વૈજ્ઞાનિક ઓળખ માટે એક માનક સંચાલન પ્રક્રિયા SOP બહાર પાડી છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે SOPનો ઉદ્દેશ જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની ઓળખ, મૂલ્યાંકન અને સૂચના માટે એક સમાન, પારદર્શક અને વૈજ્ઞાનિક રીતે મજબૂત પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
2: આજના મોટાભાગના અખબારોમાં રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવનું રાજીનામું, વેનેઝુએલામાં આવેલા ભૂકંપથી થયેલા નુકસાનના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ અખબારની હેડલાઇન છે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનું અંતે રાજીનામું. ગુજરાત સમાચાર

સવારે 9:30 અને રાત્રિના 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર કેન્દ્રિત રહેશે સંગીતકાર રાહુલ દેવ બર્મન ઉપર. પ્રસ્તુતિ રહેશે મનીષા જૈનની. બરાબર 10 આપ માણશો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે પ્રસ્તુત કરશે વિશાખા મોરે. બરાબર 11 આપ સાંભળશો કાર્યક્રમ સુરતી સિઝલર. પ્રસ્તુતિ રહેશે વિવક્ષાની. બરાબર 12 હિન્દીમાં સમાચાર બાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ આપ માણી શકશો. બપોરે 1 સુરીલા સફર, બપોરે 2 ત્રિવેણી, બપોરે 2:35 સદાબહાર નગમે, બપોરે 3 કાર્યક્રમ મંચાહે ગીત, બપોરે 3:30 નાટ્ય તરંગ અંતર્ગત નાટક કટીલા રસ્તાનો ભાગ 1 આપ સાંભળશો. મૂળ તમિલ લેખક નિત્યામૂર્તિ, હિન્દી અનુવાદક એ શૌર્યરાજન, નિર્દેશક VP દીક્ષિત બટુ. બરાબર 4 પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. 4:10 પિટારા અંતર્ગત બોમ્બે ટોકીઝમાં સુધાકર શર્મા સાથેની મંદાકિની જોશીની વાતચીતનો પહેલો ભાગ આપ સાંભળી શકશો. સંપાદન સહાયક ઝરના સોલંકી, પ્રસ્તુતકર્તા અનુશ્રી પાઠક.

0: સાંજના 5 વાગે કાર્યક્રમ છાયા ગીત, સાંજના 5 વાગીને 30 મિનિટે કાર્યક્રમ તરાને નયે પુરાને, સાંજે 6 વાગે હિન્દીમાં સમાચાર બાદ આજે છે શનિવાર એટલે સાંજે 6 વાગીને 5 મિનિટે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ સુગમ સંધ્યા આપ સાંભળી શકશો. સાંજે 6 વાગીને 30 મિનિટે ઝરોખા બાદ કાર્યક્રમ સુગમ સંધ્યા કન્ટિન્યુ રહેશે. સાંજે 7 વાગે RD બર્મન દ્વારા પ્રસ્તુત વિશેષ જયમાલા આપ સાંભળી શકશો. સાંજના 7 વાગીને 45 મિનિટે ઇન્દ્રધનુષ અંતર્ગત જિજ્ઞાસા. રાત્રિના 8 વાગે હવા મહેલ કાર્યક્રમમાં સુનો કહાની મેં મુનશી પ્રેમચંદ્રની લેખિત કહાની નશા આપ સાંભળશો. વાચન સ્વર અમરકાંત દુબેનો અને પ્રસ્તુતકર્તા હર્ષવર્ધન ગવઈ. રાત્રિના 9 વાગીને 30 મિનિટે કાર્યક્રમ આજ કે ફનકાર. રાત્રિના 10 વાગે કાર્યક્રમ છાયા ગીત. રાત્રિના 10 વાગીને 30 મિનિટે કાર્યક્રમ ઢલતી જાય રાત અને રાત્રિના 11 વાગે ચિત્રપટ સંગીત આપ સાંભળી શકશો. તો શ્રોતા મિત્રો, આ હતા અમારા આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
4: ફસાણો.
5: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
7: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
8: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.

આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટઝ ઉપર. શ્રોતા મિત્રો, આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ પ્રસ્તુત છે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરશે. શ્રી શાહ આજે કેટલીક પહેલોનો શુભારંભ અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા સહકારી ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને ભારત ટેક્સી સાથે સંકળાયેલા 4,000થી વધુ સારથી આજના કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતે ભારત ટેક્સીના વિસ્તરણમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. દેશભરના 7 લાખ સારથીઓમાંથી 1.5 લાખથી વધુ સારથીઓ ગુજરાતમાંથી જોડાયા છે. આ કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સારથીઓને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવશે અને વિવિધ સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરારનું વિનિમય પણ કરવામાં આવશે. ભારત ટેક્સીએ સહકારી સિદ્ધાંતો પર આધારિત ડિજિટલ ગતિશીલતા પ્લેટફોર્મ છે, જે સારથી માલિકની વિભાવનાને આકાર આપે છે. આ મોડેલ હેઠળ ટેક્સી ડ્રાઈવરો ફક્ત સેવા પ્રદાતાઓ નથી, પરંતુ પ્લેટફોર્મના સહભાગીઓ અને માલિકો પણ છે, જે ડ્રાઈવરોને આર્થિક રીતે સશક્ત બનાવશે અને તેમને સામાજિક સુરક્ષા પ્રદાન કરશે. ભારત ટેક્સી અમદાવાદ, સુરત, દ્વારકા, વડોદરા, રાજકોટ, સોમનાથ, વલસાડ, આણંદ, જામનગર, ભાવનગર, નડિયાદ, જૂનાગઢ, મહેસાણા અને અમરેલી જિલ્લામાં શરૂ થશે. આગામી મહિના સુધીમાં આ સેવા સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય છે. ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આજે કેટલીક પહેલોનો પ્રારંભ કરશે અને સમીક્ષાની બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. શ્રી શાહ બપોરે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. સાંજે ગાંધીનગર લોકસભામાં હરિયાળી લોકસભા અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના કાર્યોથી સમીક્ષા બેઠક કરશે તથા સાબરમતી વિધાનસભા મતવિસ્તારમાં લોકદરબાર કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 135મી કડી હશે. આ કાર્યક્રમ સમગ્ર આકાશવાણી અને દૂરદર્શન નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. તે એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. ખેડા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત ઉદ્યોગકારોને રાજ્ય સરકારની પોલિસી, નવી ઉદ્યોગ નીતિ અને એઆઈના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી રમણ સોલંકી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયે આ અંગે વધુ માહિતી આપી.
1: સેમિનારમાં અલગ અલગ વિષય ઉપર માહિતી પ્રદાન કરવામાં આવી, જેમાં ખાસ તો જે હાલની પરિસ્થિતિમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે એઆઈનો છે. તો એઆઈ ઉપર પણ ઉદ્યોગકારોને એઆઈથી શું ઉપયોગી ઇન્ડસ્ટ્રીઝમાં થઈ શકે તે માહિતી આપવામાં આવી. આ તમામની એક હકારાત્મક બાબત એ રહી હતી કે આ તમામ ઉદ્યોગકારો દ્વારા જિલ્લામાં કુલ 14 MOU સાઇન થયા છે અને એમાં રકમ જે છે લગભગ 1577 કરોડની રકમનું કમિટમેન્ટ થયું છે, જે લગભગ 3,000 લોકોને રોજગારી આ જિલ્લામાં પ્રદાન કરશે.
0: પાટણ નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરના 15 સભ્યો માટે 5 જુલાઈ યોજાનાર ચૂંટણીમાં 35 ઉમેદવારો મેદાને છે. નાગરિક બેંકની ચૂંટણી પ્રક્રિયા કુલ 62 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ ઉમેદવારો ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે 35 હરીફ ઉમેદવારોના નામની આખરી યાદી જાહેર કરવામાં આવી હતી. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના 2 દિવસમાં કુલ 11 ઉમેદવારી ફોર્મ પત્ર ખેંચવામાં આવ્યા, જ્યારે ચકાસણીમાં 8 ઉમેદવારી ફોર્મ અમાન્ય થયા. 5 જુલાઈએ સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી મતદાન યોજાશે અને એ જ દિવસે સાંજે 4 વાગ્યાથી મતગણતરી થશે. મહીસાગર જિલ્લાના છેવાડાના ગામો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરાઈ છે, જે અંતર્ગત મોબાઇલ હેલ્થ યુનિટ અને ટુ વ્હીલર પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી સીઆર પટેલિયાએ જણાવ્યું કે આ પહેલથી અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને ઘર આંગણે નિદાન દવાઓ મળી રહી છે.
2: મોબાઇલ હેલ્થ યુનિટ અને ટુ વ્હીલર મોબાઇલ હેલ્થ યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. જ્યાં ફોર વ્હીલર જઈ શકતી નથી ત્યાં એ પોતે દિવસને એક ગામ લેશે અને તે ત્યાં જઈ અને ઓપીડી ચલાવશે અને સાથે સાથે લેબોરેટરી સંબંધિત જેવા કે પ્રેગ્નન્સી ટેસ્ટ છે, મલેરિયાનો ટેસ્ટ છે, સુગરનો ટેસ્ટ છે, બીપી છે, એવા નાના મોટા એમ કે લેબોરેટરી ટેસ્ટ કરશે અને નિઃશુલ્ક સારવાર તેઓ ત્યાં સ્થળ પર જ આપશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_MBD ને ફોલો કરશો. અમરેલીના ધારીના દલખાણીયા ગામ પાસે એક વર્ષના સિંહબાળનું શંકાસ્પદ મોત થયું છે. દલખાણીના સરપંચે વનતંત્રને જાણ કરતા વનતંત્ર દોડી આવ્યું હતું અને સિંહબાળના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યું હોવાનું DFO વિકાસ યાદવે જણાવ્યું હતું. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો છે. મળેલી બાતમીના આધારે ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડીએ કરેલી આ કાર્યવાહીમાં લક્ઝરી બસની તપાસ કરતા ટ્રામાડોલ નામની પ્રતિબંધિત દવાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે DIG સુનિલ જોશીએ વધુ માહિતી આપી.
3: અખિલેશ્વરથી એક MR ટ્રેવલ્સમાં મૂકવામાં આવેલ છે અને આ બસ રાજસ્થાન ખાતે જનાર છે અને રસ્તામાં શાહીબાગ અમદાવાદ આવનારી છે. સસ્પેક્ટેડ બસ હતી એને ચેક કરવામાં આવેલી, એમાં ખોટા બિલો આધારે ટ્રાન્સપોર્ટ થતા જે જથ્થો હતો એમાં 6 બોક્સ મળી આવેલા અને એની અંદર ટ્રામાડોલનો જથ્થો હતો. ટોટલ 2,08,000 ટેબલેટ રિકવર કરવામાં આવેલી છે. આની ટોટલ જે કિંમત છે 8,32,00,000 રૂપિયા થયા છે.
0: સોમનાથ મહાદેવને પરંપરાગત રીતે દર વર્ષે ભીમ 11મના દિવસે કેસરકીરીનો ભવ્ય શૃંગાર કરવામાં આવે છે. આ વર્ષે પણ મહાદેવને 2,500 કિલોથી વધુ કેસરકીરીનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો. આ વખતે કેરીઓના પ્રસાદને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી વેરાવળ તાલુકાની વિવિધ આંગણવાડીઓમાં વિતરણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધા AVC કપ 2026ની સેમીફાઇનલમાં આજે ભારતનો મુકાબલો ઇન્ડોનેશિયા સામે થશે. આજે બપોરે 12:30 વાગે 9મા-10મા સ્થાન માટે ઓમાનનો મુકાબલો પુલેની 5મા ક્રમે રહેલી ટીમ સાથે થશે. ત્યારબાદ બપોરે 3:30 વાગે કોરિયા અને બહેરીન વચ્ચે પ્રથમ સેમીફાઇનલ રમાશે. 7:00 વાગે યજમાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે બીજી સેમીફાઇનલ રમાશે. રાજ્ય સહિત દેશભરમાં કોમી એકતા અને ભાઈચારા સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી. પાટણ, સિદ્ધપુર, કાકોશી, રાધનપુર, વારાહી

0: પરંપરાગત વિધિ અનુસાર વિસર્જન કરવામાં આવ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ વરસાદી માહોલ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે. છેલ્લા 24 કલાકના વરસાદની જો વાત કરીએ તો મહેસાણામાં 36 mm અને બોટાદમાં 10 mm જેટલો હળવો વરસાદ નોંધાયો છે. કવિ દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગસ્થ રામભાઈ કાગની 28મી પુણ્યતિથિ નિમિત્તે બાબરિયાધાર ગામમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાવનગરની HCG હોસ્પિટલની 12 સભ્યોની નિષ્ણાંત ટીમે આશરે 150 જેટલા દર્દીઓનું નિઃશુલ્ક સ્ક્રીનિંગ કરી સચોટ તબીબી સારવાર અને માર્ગદર્શન પૂરું પાડ્યું. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરશે. શ્રી શાહ આજે કેટલીક પહેલોનો શુભારંભ અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આજે સવારે પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા.
2: ઓલા ચીમનની વાત સાંભળીને
3: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
2: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
5: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત

0: नई श्रृंखला शास्त्रीय संगीत, फिल्म संगीत और लोक संगीत में बांसुरी की भूमिका। 1 जुलाई से सुबह और शाम 6:45 सिर्फ विविध भारती पर।
1: फैंटास्टिक फन फॉर फैमिली।
2: गुड मॉर्निंग श्रोता मित्रों, આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ ઉપર। સવારના બરાબર 10 વાગી ગયા છે તો પ્રસ્તુત છે આપનો ફેવરેટ ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ, જે આજે પ્રસ્તુત કરી રહ્યા છે વિશાખા મોરે। સાંભળતા રહેજો સુરત એફએમ।

0: Hello, Surat FM speaking. Call for Rojo.
1: Hello, Kimcho.
2: Hello, Surat FM speaking.
0: 101.1 MHz, Surat FM.
3: હેલો સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
4: રજનીભાઈ બોલું છું.
3: રજનીભાઈ, શું કરો તમે?
4: જરીનું કામ કર્યું.
3: ઓકે, ક્યાંથી વાત કરો છો?
4: સુરતથી.
3: સુરતથી
4: પાટણના સિદ્ધિવિનાયક મંદિર.
3: બધા સાથે જ કામ કરો છો એમ?
4: હા.
3: કેવું ચાલે છે લાઈફમાં? બધું મજામાં છે?
4: હા, મજામાં છે.
3: ઓકે, તો રજનીકાંતભાઈને શું કરવાનું વધારે ગમે?
4: કામ કરવાનું ગમે.
3: ફરવા જવાનું ગમે કે નહીં?
4: હા, ગમે ને. જગન્નાથ જઈને આવ્યો હોળીમાં. હા,
3: એટલે હવે પાછું પ્લાનિંગ ક્યાં છે જવાનું?
4: પાછું હવે આવતી હોળી.
3: તે છે વર્ષમાં એકવાર.
4: હા, વર્ષમાં એક જ વાર.
3: ઓકે, હવે વર્ષમાં એકવાર જવાનું એટલે દર વખતે ડેસ્ટિનેશન તો બદલાયા કરતા હશે ને?
4: હા હા,
3: બરાબર છે. ચલો, સરસ, સારી વાત છે. આ વખતે પણ સરસ મજેનું પ્લાન કરજો.
4: હા હા.
3: હવે કહો, કયું ગીત સાંભળવું છે?
4: બે વફા મૂકી દેજો.
3: કોઈ પણ ગીત મૂકી દો બે વફા મૂવી થી. ઓકે, સાંભળતા રહેજો સુરત એફએમ.

0: Hello.
1: Surat FM.
0: Yes, Surat FM speaking.
1: Good morning, madam.
0: Good morning. Kon bolo?
1: Bikha bhai,
0: kem chho?
1: Ekdam majama.
0: Bolo Bikha bhai.
1: Paper vachva beselo chu.
0: Acha.
1: Tamaro phone lagayo to lagi gayo.
0: એટલે પેપર વાંચતા વાંચતા યાદ આવ્યું કે આજે સુરત એફએમ પર કોલ કરવાનો રહી ગયો છે એમ ને?
1: ના મેડમ, ખરેખર સુરત એફએમ પર ફોન લગાવવાનો છેલ્લી વાર તો એ જ મન થાય, બીજું બધું કામ સાઈડ પર મૂકી દેવું પડે.
0: આહા, અને તો શું કહેવાય, રેડિયો પ્રત્યેનો પ્રેમ.
1: હા, ખરેખર એ પ્રેમ છે એવો ને કે મગજ ચાલે નહીં, એક વાગ્યા સુધી નહીં ચાલે, ફોન નહીં લાગે ને સમજ નહીં પડે. પછી મેં ચાલુ નોકરી પર હોઉં કે પછી રજા હોય તો બી.
0: એટલે તમારી પ્રાયોરિટીમાં પહેલો રેડિયો આવે એમ ને?
1: હા, પેલા રેડિયો ના સુરત એફએમ જોડે તમારા જેવા મેડમો છે, બરા સર છે, એ લોકો વાત કરવાનો આનંદ થાય, દિલ ને આમ શાંતિ મળે, સકુન મળે છે એમ.
0: બરાબર, એટલે સૌથી વધારે આનંદ તો એ વાતનો છે કે તમારો અવાજ તમને સાંભળવા મળે.
1: હા, પાછો અવાજ સાંભળવા મળે.
0: બરાબર છે, હવે શું કરવાના, તમે લકી છો કે તમારો ફોન લાગી જાય છે.
1: હા મેડમ, પણ મહેનત કરવી પડે મેડમ, ને ફોન આવે ને 10 વાગ્યાથી 9 વાગ્યા, 1 વાગ્યા નહીં લાગે તો લગાવ છેલ્લે 1.5 વાગ્યા સુધી ફોન લગાવ.
0: હા, તો તમે તમારા મિત્રોને કેવું જોઈએ ને કે ભાઈ હું કેટલી બધી મહેનત કરું છું, ત્યારે જઈને મારું ફળ મને મળે છે.
1: હા, એટલે હવે આપણે વાતચીત થઈ ગઈ તો એ લોકો બી તો જાણે જ ને.
0: હા, એ તો છે જ ને. ચલો, સરસ સરસ, આટલો બધો પ્રેમ તમને રેડિયો પ્રત્યે છે એ જાણીને મને આનંદ થયો.
1: હા,
0: બોલો ભીખાભાઈ, બાકી નવા જૂની
1: પિક્ચરનો ગાયન સાંભળવું છે. દેખીએ એ સંસાર એની કરી બહુ ટોપ છે મેડમ, એટલે કામ મેડમ. રૂપમ ટોકીજ માં આવેલું પિક્ચર 25 વીક ચાલેલું. અમારા જે જમાનો પડે ને ત્યારે આવા આવા પિક્ચર ની બહુ વેલિડિટી હતી અમારા માટે.
0: બરાબર,
1: આજના જમાનામાં આવું છે, ખરેખર બને છે, એવું ઘણું બને છે. અને અંદર રાજ ઉપર એવો બતાવે છે ને, જરાક હિસાબ ગણે છે. મેં બિચારા બાપ નોકરી કર્યા કરે છે.
0: ભીખાભાઈ, તમે એ કહો, તમે તમારી લાઈફ ને આ પિક્ચર જોડે કનેક્ટ તો નથી કરતા ને?
1: ના ના, એમ કનેક્ટ તો નહીં કરતો, પણ લોકોના જીવન જોઈને આપને થોડું યાદ આવે એમ. અમુક ફેરી આપણે અત્યારે 50% ઘરમાં આવું ચાલે છે, એટલે આપણે બહુ જોયું છે આ જમાનામાં.
0: કઈ નહીં, ચાલો, આ તો જૂની યાદ છે, તેને તમારે પાછી વગોડવી છે.
1: હા,
0: એટલે તમે આ ગીતની ફરમાઈશ કરી, બરાબર ને? ચાલો, તો તમારી ફરમાઈશ પર આપણે આ ગીત પ્લે કરી જ દઈએ. ઓકે, તો ભીખાભાઈ સાંભળતા રહેજો સુરત એફએમ. આવી રહ્યો છે આપની પસંદનું ગીત સુરત એફએમ પર.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: Fantastic fun for family.
2: 101.1 MHz Surat FM.
3: Hello.
4: Surat FM.
3: Yes, Surat FM speaking. કોણ બોલો છો?
4: મારું નામ સવિતા છે. હેલો વિશાખાબેન,
3: કેમ છો?
4: બસ મજામાં. તબિયત પાણી સારા છે તમારા?
3: અરે એકદમ ફર્સ્ટ ક્લાસ છે. તમે શું કરો છો સવિતાબેન?
4: બસ ઘરમાં ઘરકામ કરીએ છે.
3: અરે વાહ, ઘરકામ એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ખબર ને તમને?
4: હા,
3: એટલે તમે ઘરકામ કરો છો એટલે બાકીના ઘરના સદસ્યો બહાર જઈને કામ કરી શકે છે.
4: હા, એ લોકો નોકરીએ જાય.
3: હા, એટલે તમારી પણ નોકરી જ કહેવાય હે?
4: હા.
3: તો તમે કોઈને એવું નહીં કહેતા કે હું હાઉસવાઇફ છું, તમે એવું કહેજો કે હું હોમ મેકર છું.
4: બરાબર.
3: અરે જે ઘરને બનાવી શકે એને હોમ મેકર કહેવાય.
4: મને મારા બે દીકરાઓના નામ કેવું છે.
3: હા બોલો.
4: મારા નાના દીકરાનું નામ કિશન છે અને મોટા દીકરાનું નામ ભાવેશ છે.
3: ઓકે.
4: વહુનું નામ દિવ્યા છે.
3: ઓકે.
4: મોટી વહુનું નામ હજુ નાના બાબાનું થવાનું આ છે.
3: અચ્છા. અને તમારા હસબન્ડ?
4: મારા હસબન્ડ નથી.
3: ઓકે. એટલે તમે તમારા દીકરાઓ બધા સાથે મળીને રહો છો?
4: બહુ દીકરા મળીને સાથે રહીએ છે.
3: કેવી છે તમારી વહુ?
4: સુંદર છે તમારા જેવી.
3: હા હા. તમે મને ક્યારે જોઈ?
4: જોઈ તો નથી પણ અંદાજથી મેં કેવું છું તમને.
3: ઓહો, મનની આંખોથી તમે મને જોઈ એવું કહો?
4: મારી આંખ ભૂરી છે.
3: એવું છે? એવું હવે મને લાગી રહ્યું છે કે તમારી આંખો ભૂરી છે ને, તો તમે પણ બહુ જ સુંદર હશો.
4: હા, બધા મને મંદાકિની કહે છે.
3: હાય હાય હાય, શું વાત છે.
4: પેલા નાની હતી ત્યારે એવી જ દેખાતી હતી.
3: તો પછી કાકા તો આ તમારી આંખો જોઈને જ ફિદા થઈ ગયા હશે ને?
4: પહેલું જ નક્કી થયેલું ને.
3: હા,
4: પાછું મેં ના પાડતી હતી. પછી એમને એમ થયું કે એમના દોસ્તારોએ બધાને કીધું કે ના, તમારા માટે આજ પરફેક્ટ છે.
3: અચ્છા.
4: કેમ કે એમની આંખમાં જ તમે જોવો ને કેટલી આમે છે ગેરાઈ. એટલે મને જોઈને એમ જ કહી કે મારે આની સાથે જ કરવું, આની જોડે જ કરવું.
3: હાય હાય હાય હાય, આ તો લવ સ્ટોરી થઈ ગઈ યાર.
4: હા, પણ એવું કઈ હતું નહીં. અમારામાં તો પેલું ચોપડીમાં જોઈને કરે ને.
3: બરાબર છે. ચાલો સરસ. સવિતાબેન, તમારી સાથે વાત કરીને ખરેખર બહુ જ મજા આવી.
4: હા,
3: હવે કહો કયું ગીત સાંભળવાનું પસંદ કરશો?
4: કોઈ મંદાકિનીને મૂકી દેજો. પેલું હુસ્ન પહાડો.
3: ઓકે, ચાલો.
4: તમે પણ મારી બોલીમાં
3: સવિતાબેન જોડે તો જેટલી વાતો કરો એટલી ઓછી છે.
4: તમારી જોડે વાતે કરવાનું બહુ મજા
3: આવી ગઈ ને. ચાલો તો સવિતાબેન આપણે સાંભળીએ આ ગીત. ઓકે
4: ઓકે,
3: સાંભળતો રહેજો સુરત FM. બાય.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હો બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261-22-36209
1: 0261-22-36209 પર.
3: હેલો સુરત FM સ્પીકિંગ.
4: હેલો
5: હેલો
4: યસ સુરત FM સ્પીકિંગ.
5: હા શંકરભાઈ, રાહવાની અમદાવાદ સે બોલ રહ્યા હું.
4: કેસે હો શંકરભાઈ?
5: ઠીક હૈ, બહુ દિન બાદ ફોન લગા આપસે કે સાથ બાત હો ગઈ સુરત FM પર. હેલો, આજ મેરો ગાના સુનના હૈ.
4: હા કોન સા?
5: ડોન ખાઈ કે પાન બનારસ વાલા. તમારું નામ?
4: વિશાખા.
5: અરે વાહ વિશાખા, કેમ છો? મજામાં?
4: એકદમ મજામાં.
5: હા, બહુ દિવસ તમારા સાથે વાત થઈ છે, બહુ આનંદ થઈ ગયો.
4: અરે વાહ વાહ, હિન્દી મે સે ડાયરેક્ટ ગુજરાતી?
5: હા, ગુજરાતી ભી આતી હૈ, હિન્દી ભી આતી હૈ, ઇંગ્લિશ ભી આતી હૈ.
4: ક્યા બાત હૈ,
5: સિંધી ભી આતી હૈ.
4: બહુ અચ્છી બાત હૈ, બહુ અચ્છી બાત હૈ. ચલો શંકરભાઈ, હા બોલો ના.
5: થોડા નામ દે સકતા હું?
4: હા થોડા નહીં, પૂરા દે દો.
5: એક બસંતીલાલ સૂર્યવંતી, મધ્યપર મનસુખ, ભાવેશ ઠાકોર, વરદાની ઠાકોર, ધીરજ રબાળી, અનિલભાઈ દેસાજી, હુના અફજલભાઈ સમોસા, ભાવનગર છે.
4: વાહ, યે સારે આપકે દોસ્ત?
5: સબ સબ દોસ્ત હૈ,
4: સબ દોસ્ત મિલકે પાન ખાને જાતે હો?
5: જી જી.
4: ઠીક હૈ, તો ચલો સુનતે હૈ ખઈ કે પાન બનારસ વાલા ગાના શંકરભાઈ કે લિયે ઓર ઉનકે દોસ્તો કે લિયે.
5: થેન્ક યુ.
4: સુનતે રહીએ સુરત FM.
5: આવજો
4: આવજો.
6: અરે તુમ કાકા બતાઈ ભૈયા હમરા હાલ કા હૈ,
7: બતાઈ દે.
6: નિકલે થે હમ હલવા ખાને, મુહી જલ ગયા હૈ.

0: आप सूरत में हो या सूरत से दूर,
1: सूरत FM 101.1 के आपके पसंदीदा कार्यक्रम
0: कभी नहीं रहेंगे आपसे दूर।
1: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
0: हमेशा आपके साथ। फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
3: हेलो
4: हेलो,
3: यस सूरत FM स्पीकिंग।
4: हाँ, सूरत FM स्पीकिंग।
3: बोलो, कौन बोलो छो?
4: हूँ नैना बेन। बोलो
3: बोलो, केम छो?
4: मजा मा, सीनियर सिटीजन छु।
3: अरे बाप रे, एवू छे? अवाज परथी तो लागतुं ज नथी के तमे सीनियर सिटीजन छो।
4: हाँ, एवू छे।
3: योगा करो छो तमे रोज?
4: हाँ।
3: के पछी खाली योगा डे ना दिवसे एक दिवस ज करवानुं एवू तो नथी ने?
4: ना ना, एवू नथी कई।
3: હા, એટલે યોગ ને રૂટીન માં લાવવાની કોશિશ કરજો।
4: હા હા,
3: બોલો કયા કયા આસન કરવાનું ગમે તમને?
4: મને બે ત્રણ આસન કરવાનું ફાવે। એમ
3: કયા ફાવે?
4: એ પહેલું પદ્માસન છે, પછી માસન છે।
3: સવાસન કરવાનું ફાવે કે નહીં?
4: ના ના ના ના,
3: એટલે નૈના બેન કામ કર્યા જ કરે છે।
4: હા હા,
3: ઓકે। રૂટીન લાઈફ માં શું ચાલે નૈના બેન? નવા જૂની?
4: નવા જૂને માં સારું, મજામાં।
3: મજામાં? આખો દિવસ કેવી રીતે પસાર કરો છો?
4: અમે રેડિયો ગાયન સાંભળીને।
3: આહા, એવું છે, એટલે રેડિયોની સાથે સાથે જોઉં છો તમે એમ?
4: હા, હું એમ કેમ, પેલું ગુરુ પિક્ચર નું ગાયન હતું ને તે મૂકજો, હારીશ નું
3: બરસો રે મેઘા મેઘા।
4: હા, બરસો મેઘા રે મેઘા, એ પેલું એનું છે ને, શ્રેયા ઘોષાલ નું।
3: હા,
4: એ શ્રેયા ઘોષાલ ના ગાયન વધારે ગમે।
3: ઓકે, તો નૈના બેન ઘરમાં કોણ કોણ છે?
4: ઘરમાં મારો એક છોકરો છે અને મારા મિત્ર, અમે ત્રણ જણ।
3: ઓકે, ઇન મીન ને તીન?
4: તીન, અમે કેરીના રસ, માલપુડા, દૂધપાક, માલપુડા અઢીક મહિનામાં જમી લીધું।
3: જમી લીધું એટલે હવે વજન ઉતારવાનો ટાઈમ આવી ગયો છે એમ ને?
4: આવી ગયો હવે।
3: ચાલો, એટલે કામે લાગવાનો ટાઈમ આવી ગયો છે।
4: હા હા,
3: સારું।
4: તમારું નામ શું છે?
3: વિશાખા।
4: સાંભળતા
3: રહેજો સુરત FM।
4: હા।

0: Fantastic fun for family.
1: 101.1 MHz Surat FM.
2: Hello.
3: Hello.
2: Yes, Surat FM speaking.
3: Hello, Surat. Hello, Sital bolu.
2: Kyanthi baat karo chho?
3: Kamrej thi bolu. Tame kem chho, Jessica?
2: હું એકદમ મજામાં છું. શું કરો શીતલ બેન?
3: કઈ નઈ, જો આપણે બધા ક્યાં ક્યાં શાંતિથી, અમુક જણ ચા નાસ્તો કરવા બેઠા, અમુક જણ આરામ.

0: કામરે જેમ શાંત કે
1: હા કામરે પણ શાંત છે બહુ એમ નહીં કઈ નહીં એમ બધું શાંત જ છે અહીંયા લોકો પણ સારા છે
0: હા એ જ ને એટલે મેરેજ કરીને આવીને કેટલા વર્ષ થયા તમને
1: તો ખાસા વર્ષ થયા મારા બે બેબી છે એક બેબી ના મેરેજ થઈ ગયા છે
0: ઓહો
1: એક બેબી હજી આ 9મા ધોરણ માં આવી છે નાનો બાળક 4થા ધોરણ માં છે
0: ઓ એવું છે એટલે તમે જાઓ કે નહીં વડોદરા
1: હા હું દિવાળી વેકેશન માં જાઉં
0: બરાબર એટલે હવે જો તમે કમ્પેરિઝન કરો કે વડોદરા અને કામરેજ નું તો તમને વધારે શું ગમશે
1: મને કામરેજ જ ગમે
0: એટલા વર્ષ જ્યાં કાઢ્યા હોય ત્યાં બધું આ પોતીકું થઈ ગયું હોય ને એટલે પછી
1: હા
0: વડોદરા જવાનું ખાલી 2-3 દિવસ સારું લાગે પછી પાછા બેક ટુ પેવેલિયન
1: આમ તો મારી 5 બહેનો છે તો હું બે બહેનો બધી બહેનો ને 2-2 દિવસ રોકાવ એટલે અઠવાડિયું થઈ જાય મારે
0: અરે વાહ અને બધી બહેનો તમારી વડોદરા માં છે તમે સૌથી મોટા કે સૌથી નાના
1: બીજા નંબર ની
0: ચાલો સરસ સરસ શીતલબેન આવી રીતે મસ્ત શાંત રહેજો પણ પેલી કહેવત નહીં કે શાંત પાણી વધારે ઊંડા હોય એવું તો કઈ નથી ને તમારામાં જીતેન્દ્ર જેવા દેખાય છે
1: ના એ જીતેન્દ્ર જેવા નથી દેખાય પણ એનું નામ જ જીતેન્દ્ર છે
0: એટલે તમે મેરેજ કર્યા એમ ને
1: હા
0: કે સારું તો શીતલબેન આપણે જીતેન્દ્ર નું ગીત સાંભળીએ સાંભળતા રહેજો સુરત FM

0: Fantastic fun for family.
1: 101.1 megahertz. Surat FM.
0: Hello.
2: Good morning.
0: Good morning. Surat FM speaking.
2: કેમ છો?
0: એકદમ મજામાં. તમે કેમ છો?
2: એકદમ આનંદમાં.
0: અરે વાહ, કોણ બોલો છો?
2: હું ભુજ કચ્છથી સુમરા હકીમભાઈ વાત કરું બેન.
0: હકીમભાઈ ભુજ કચ્છથી?
2: હા
0: બોલો, શું ચાલે છે કચ્છમાં?
2: કચ્છમાં હમણાં ગરમી બહુ ચાલે છે. વરસાદ બહુ ઓછો પડતો હોય પણ હમણાં ગરમી બહુ ચાલે છે, એટલે હવે વરસાદ ક્યારે આવે વાટ જોઈને બેઠા છે.
0: એ વાત સાચી છે. શું ચાલે છે અત્યારે ખેતીમાં?
2: ખેતીમાં અત્યારે આંબા ચાલુ છે, હવે થોડાક દિવસ છે, અઠવાડિયામાં પછી પૂરા થઈ જશે કેસર આંબા વીણી રાતાળે.
0: ઓકે, હજુ તમે આંબા વીણ્યા જ કરો છો કે શું?
2: પછી એમાં સીઝન હતી, ઓછીમાં તો પડે ને, આખું પવન લાગે એટલે પટમાં પડે એટલે બધા વીણવા પડે, નાખે બગડી જાય બધા.
0: એ વાત સાચી હે.
2: પછી હવે ઓછા થતા આવશે એટલે હવે તો થોડાક આવશે, હવે અઠવાડિયે પણ આવશે, પછી તો પૂરા થઈ જશે.
0: ફ્રી ટાઈમ કઈ તમને મળતો નહી હશે?
2: ના ના મળે, આમ સવારે 7 થી કામ કરી પડ્યા, બપોરે 1 વાગ્યા સુધી, પછી વળી આરામ કરી, પછી 4 વાગે થી આજે 6 વાગ્યા સુધી, પછી સવારે વહેલા જાગીને ચાય પીને રોટલો ખાઈને ખેતરમાં, પછી વળી બપોરે ખાવાનું, પછી ઉઈ જાઉં થોડીક વાર આરામ કરી,
0: બરાબર
2: 6 વાગે 7 વાગે ઘરે.
0: તો બપોરના જમવામાં શું હોય?
2: બપોરે જમવાનું આચારે તો આંબા હોય ને આંબાનો રસ કાઢીને ખાઈ રોટલાથી,
0: એકદમ હેલ્ધી જમવાનું એમ ને.
2: જેટલું
0: નસીબ માં હશે એટલું તમને મળશે. ચાલો કઈ નઈ, મારા નસીબ નું તમે ખાઈ લેજો. હા કે
2: તમે બોલો બેન. વિશાખા મોરે?
0: હા વિશાખા મોરે.
2: તમારા કાર્યક્રમ બધો સાંભળી છે, સારા લાગે છે, તમારા ફોન આવે છે તમને બહુ ગમે છે.
0: એવું છે ને,
2: બધાને ગમે છે પણ તમારે તો સરસ હોય છે.
0: ચાલો થેન્ક યુ.
2: અમે તો બધાનું ગમે, અમને બધાના અવાજ બધા સારા હોય છે.
0: ઓકે થેન્ક યુ થેન્ક યુ. બોલો હવે તમે મને આટલી બધી ખુશ કરી નાખી છે મારા વખાણ કરીને, તો હવે હું તમને ખુશ કરી દઉં. બોલો કયું ગીત સાંભળવું છે?
2: ઓલો મેને ક્યું પ્યાર કિયાનો, એમાં ઓલો તૂટ ગઈ ચૂડિયાં કલાઈ.
0: તમે સાંભળતા રહેજો સુરત FM.
2: આવજો
0: આવજો.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: હેલો ફ્રેન્ડ્સ, આજે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં તમે જે ગીતો માણ્યા તેની ડિટેલ્સ આ પ્રમાણે છે. પહેલું ગીત તમે માણ્યું, ઇશ્ક છુપતા નહીં છુપાને સે, બેવફા મૂવીથી અભિજીતના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝડ બાય નદીમ શ્રવણ એન્ડ લિરિક્સ સમીર. બીજું ગીત તમે માણ્યું, દેખીએ યે સંસાર હૈ, સંસાર મૂવીથી એસપી બાલાસુબ્રમણ્યમના અવાજમાં. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને આનંદ બક્ષીની શબ્દરચના. ત્રીજું ગીત તમે એન્જોય કર્યું, હુસ્ન પહાડો કા, રામ તેરી ગંગા મેલી મૂવીથી લતા મંગેશકર અને સુરેશ વાડકરના અવાજમાં. મ્યુઝિક એન્ડ લિરિક્સ કમ્પોઝડ બાય રવિન્દ્ર જૈન. ચોથું ગીત તમે એન્જોય કર્યું, ખૈકે પાન બનારસવાલા, ડોન મૂવીથી ઉદિત નારાયણ અને શાહરૂખ ખાનના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝડ બાય શંકર એહસાન લોય એન્ડ લિરિક્સ જાવેદ અખ્તર. પાંચમું ગીત તમે એન્જોય કર્યું, બરસો રે, ગુરુ મૂવીથી શ્રેયા ઘોષાલ અને ઉદય મજુમદારના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝડ બાય એ આર રહેમાન એન્ડ લિરિક્સ ગુલઝાર. છઠ્ઠું ગીત તમે માણ્યું, ઢલ ગયા દિન, હમ જોલી મૂવીથી મોહમ્મદ રફી અને આશા ભોસલેના અવાજમાં. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને આનંદ બક્ષીની શબ્દરચના. લાસ્ટ સોંગ તમે એન્જોય કર્યું, સાજન તુમસે પ્યાર, મેને પ્યાર ક્યું કિયા મૂવીથી ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝ બાય હિમેશ રેશમિયા એન્ડ લિરિક્સ સમીર. કીપ લિસનિંગ 101.1 સુરત FM.
3: શ્રોતા મિત્રો, વિશાખા મોરે દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ આપ સાંભળી રહ્યા હતા.
4: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના

0: સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: Fantastic fun for family.
2: 101.1 MHz Surat FM.
3: ભલે ઘરના કામોમાં કરવામાં થોડી લાગે વાર, પણ જોજો રેડિયોમાં 101.1 MHz ટ્યુન કરતા જરાક પણ નહીં લાગે વાર. કારણ સ્ટુડિયો ક્લોકમાં વાગી ગયા છે 11 અને પાછો આજે છે શનિવાર. જી હા શ્રોતા મિત્રો, વીકેન્ડના આ વારની સાથે ઘણા બધા કામ, અને આ કામોને પતાવવા માટેની ઉતાવળ હોય તે તો બીજા કામો આવીને ઊભા હોય. એટલે કામ જો શેડ્યુલ પ્રમાણે પૂરા ના થાય તો ટેન્શન નહીં લેવાનું, પણ જો શેડ્યુલ પ્રમાણે તમે કામ પૂરા કરી લેવો તો તમારી જાતને અભિનંદન આપવાનું બિલકુલ ભૂલતા નહીં. અને જે કામ પૂરા ન થયા હોય એનું ટેન્શન નહીં લેવાનું, પણ અગત્યનું કામ કયું છે એને ફોકસ કરી લેવાનું. પણ હા, સાંભળતા રહેવાનું આકાશવાણીના સુરત કેન્દ્રને 101.1 MHz ફ્રીક્વન્સી ઉપર. અને તમે શું કાર્યક્રમ સુરતી સિઝલરમાં કંઈક કહેવાની ઈચ્છા? જી હા, વિવક્ષાની સાથે કંઈક નહીં પણ ઘણું બધું કહીશ. એ પહેલાં નાના મોટા ઘરડા બધાને ગમે એવું ગીત તમને સંભળાવું. રેડિયો ફિલ્મથી અમૃતા કાક અને મીકા સિંઘના અવાજમાં, સંગીત રચના દેવીશ્રી પ્રસાદની અને ગીત રચના આશીષ પંડિતની. તો સાંભળીએ કાર્યક્રમ સુરતી સિઝલરનું આ ફર્સ્ટ સોંગ. સ્ટે ટ્યુન ઓન 101.1 MHz.

શ્રોતા મિત્રો, તમે છો કાર્યક્રમ સુરતી સિઝલરમાં. તમારી પાસે સારી સારી બોલપેન હોય અને તમે એને ખૂબ જ સાચવતા હોય, પણ જો બોલપેનનું ઢાંકણ ખોવાઈ જાય અથવા તો ઢાંકણ ઢીગલું થઈ ગયું હોય અને વારે વારે પડી જાય, તો એને લેવા માટે આપણે વારે વારે વાંકા વળવું પડે. વાંકા વળવું પડે એ તો સ્વાસ્થ્ય માટે સારું કે ભાઈ પેટની ચરબી ઉતરે, પણ જો આ ઢાંકણ ખોવાઈ જાય અને એ ઢાંકણ પછી શોધી લઈશું એવું વિચારીને પાઉચ કે ખિસ્સામાં મૂકીએ, તો ભાઈ બોલપેનની સહી આપણા ખિસ્સામાં સ્પ્રેડ થઈ જાય અને આપણે યાદ આવે ત્યાં સુધીમાં તો આપણું ખિસ્સું અથવા તો પાઉચ ખરાબ થઈ ગયું હોય. અને ઘણીવાર તો આ બોલપેન જાતે પણ લીક થાય તો હાથને બધું જ ખરાબ થઈ જાય. એટલે ઢાંકણવાળી પેનને બદલે ક્લિકવાળી પેન આપણને બધાને ગમે, બરાબર ને? ને ઘણીવાર તો આપણે નવરા બેઠા હોઈએ અને કંઈક વિચારતા હોઈએ અને હાથ આપણા હાથમાં જો ક્લિકવાળી બોલપેન હોય ને તો આપણે ટક ટક ટક કર્યા જ કરીએ, અને આવું ટક ટક કરવામાં આપણે ઘણીવાર મજા પણ આવતી હોય. એટલે આપણે ખબર હોય છતાં પણ આ બોલપેનની સાથે ટક ટક કર્યા કરીએ, બરાબર ને? તો આ ક્લિકવાળી બોલપેન શા માટે શોધાય અને એની શોધ કોણે કરી, એના વિશે આગળ વાત કરીએ. એ પહેલાં સાંભળીએ કાર્યક્રમ સુરતી સિઝલરમાં આ ગીત. લુકા છુપી ફિલ્મનું આ ગીત છે, કરણ સેમ્બીના અવાજમાં, સંગીત રચના તનિષ્ક બાગચી અને ગીત રચના નિર્માણની. તો સાંભળતા રહેજો સુરત FM.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે. પસાણો
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
5: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209। सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: શ્રોતા મિત્રો, તમે શું કાર્યક્રમ સુરતી સિઝલરમાં વિવક્ષાની સાથે, અને આપણે વાત કરી રહ્યા હતા ક્લિક પેન વિશે, કે આપણે નવરા બેઠા હોઈએ ને તો પણ પેનમાં ક્લિક કર્યા જ કરીએ, તમે પણ કરો છો ને? આ ક્લિક પેનની શોધ એટલી સારી છે કે આપણે ઢાંકણ શોધવાની ઝંઝટમાં પડવું જ નહીં પડે, અને પેન બંધ કરીએ એટલે બોલપેનનો પોઈન્ટ અંદર એટલે કપડાં બગડવાનો પણ ડર નહીં રહે, અને પાછળ લાગેલી ગ્રીપથી તમે એને શર્ટમાં અથવા તો તમારી ડાયરીમાં લગાવી શકો છો। તો આ સારી અને ઉપયોગી બોલપેનની શોધ લાસ્લો બીરોએ કરેલી હતી। પહેલાં એને સારી ઢાંકણવાળી પેન બનાવેલી હતી, એ ઢાંકણ ખોવાઈ જતું એટલે ખિસ્સામાં સહીના ડાક પડી જતા હતા। 1950માં પેટ્રિક ફ્રોલીએ પેનની અંદર એક નાની સ્પ્રિંગ અને પ્લન્જર ગોઠવ્યું, એટલે આપણે પાછળ ક્લિક કરીએ બોલપેનની તો પેનની અણી બહાર આવી જાય, અને ફરી પાછી એની ક્લિક કરીએ તો પાછી પેનનો પોઈન્ટ અંદર જતો રહે, અને આનાથી બોલપેનને ઢાંકણની જરૂર જ નહીં રહી, એટલે એક હાથથી પેન વાપરવાનું સરળ થઈ ગયું। એટલે શાહી ફેલાવવાની અને બોલપેનની જે શાહી હતી એ ધીમે ધીમે સૂકવવાની સમસ્યાથી કંટાળીને લાસ્લો બોરીએ બોલપેન બનાવેલી, અને ઢાંકણું ખોલ બંધ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા પેટ્રિક ફ્રોલીએ ક્લિકવાળી બોલપેન બનાવેલી। એટલે હવે જ્યારે તમે ક્લિકવાળી બોલપેનનો ઉપયોગ કરો ને અને ટક ટક કરો ને, એટલે આપણે પેટ્રિક ફ્રોલીને યાદ કરવાના, બરાબર ને? તો આ જ વાત સાથે સાંભળીએ કાર્યક્રમ

શ્રોતા મિત્રો, તમે છો કાર્યક્રમ સુરતી સિઝલરમાં. ઘણા કામમાં આપણા એવા છે કે નિયમ એ કામોમાં આપણે નિયમિત રહીએ તો પણ કોઈક દિવસ તો એવા આવી જ જાય કે જ્યારે આપણી નિયમિતતામાં ભંગ પડી જાય, અને પછી એ માનસિક આળસ હોય કે શારીરિક તકલીફો હોય એના કારણથી આપણી નિયમિતતામાં ભંગ પડે. જેમ લોકો નક્કી કરે કે આજથી રોજ નિયમિત કસરત કરશું, અને કસરત કરે પણ ખરા મહિના સુધી કરે, અને થોડા દિવસ પછી તબિયત સારી નહીં હોય એટલે કસરત નહીં થાય તો થોડોક આરામ કરે, અને આરામ કરીને સારા થઈ ગઈ અને એટલે પછી માનસિકતા એવી થઈ જાય કે ચલ આજથી નહીં હવે કાલથી શરૂ કરીશ. તો એમ વિચારીને આ નિયમિતતામાં જાતે જ આપણે ભંગ પાડી દઈએ છીએ. અને આ મનથી નક્કી કરેલી નિયમિતતામાં થોડો ભંગ પડે તો વાંધો નહીં, પણ જો કોઈને ડાયરી લખવાનું આદત હોય અથવા તો ડાયરી લખવાનું નક્કી કર્યું હોય અને નવા વર્ષની ડાયરી લઈને મસ્ત આવે, મહિનો લખે અને પછી વચ્ચેના દિવસો પડી જાય, પછી પાછું યાદ આવે કે અરે મારે તો ડાયરી લખવાની રહી જ ગઈ છે, એટલે ફરી પાછું ચાલુ કરે. પણ પાછું શરૂ કરવા જઈએ ને તો ત્યારે આપણે તારીખમાં લોચા પડે, કારણ કે આપણે કેટલા દિવસથી ડાયરી નથી લખી એનો તો આપણે અંદાજ જ નહીં હોય, એટલે પાછું આપણે કેલેન્ડરમાં જોવા જવાનું કે ભાઈ કઈ તારીખ આજે છે, અને એટલા પાના છોડવાના અને એ તારીખથી લખવાનું શરૂ કરવાનું. એટલે આટલા દિવસો પછી આ ડાયરી આપણે લખીએ તો આપણને એક ગિલ્ટ થાય કે મારાથી છે ને મારી ડાયરી મેઇન્ટેન નથી થતી, અને આ ગિલ્ટ થોડાક દિવસે વધતો જાય અને વર્ષને અંતે આપણને આપણો ગિલ્ટ દેખાય આવે કે ડાયરીમાં ઘણા બધા પાના છે જેમાં મારાથી લખાતું નથી, અને ડીમોટિવેટ થઈને આપણે ડાયરી લખવાનું બંધ કરી દઈએ. એટલે આ ડેટવાળી ડાયરીને બદલે ડેટ વગરની ડાયરી વાપરીએ તો આ ગિલ્ટમાંથી બચી શકાય. એ કઈ રીતે? તો એના વિશે આગળ વાત કરીએ એ પહેલાં સાંભળીએ કાર્યક્રમ સુરતી સિઝલરમાં ડેન્જરસ ઇશ્ક ફિલ્મનું આ ગીત. હિમેશ રેશમિયા, રાહત ફતેહ અલી ખાન અને શ્રેયા ઘોષાલનો અવાજ છે. સંગીત રચના છે હિમેશ રેશમિયાની અને ગીત રચના છે સમીરની. સાંભળતા રહેજો સુરત એફએમ.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલોં કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર. હમારે સ્ટેશન્સ લાઇવ મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર. હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
3: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
4: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
5: હા, સુરત એફએમ.
4: કોણ બોલો?
5: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
4: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
5: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
4: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
6: સુરત એફએમ.
4: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
6: સુરત એફએમ.
7: તમારી વાતો તમારા અવાજમાં.
8: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
7: હોવ બહાર કે ઘરમાં,
8: રહેશે સુરત એફએમ તમારા દિલમાં.
7: કોલ કરો
8: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
7: 02612236209
8: 0261 2236209 પર.
9: હેલો, સુરત એફએમ સ્પીકિંગ.
6: 101.1 MHz સુરત એફએમ.
10: શ્રોતા મિત્રો, તમે છો કાર્યક્રમ સુરતી સિઝલરમાં, અને આપણે વાત કરી રહ્યા હતા કે તારીખ વગરની ડાયરી વાપરવાના શું ફાયદા છે, તો એના વિશે. તો સૌથી મોટામાં મોટો ફાયદો એ કે તારીખ પે તારીખનો કોઈ ડર જ નહીં. આ ડાયરીમાં તારીખ તમારે જાતે જ લખવાની હોય, એટલે તમારે જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે તમારા નવા વર્ષ અથવા તો નવા દિવસની શરૂઆત કરી શકો. અપની જિંદગી કે લેખક આપ ખુદ હી બન સકતે હો, એટલે જ્યારે પણ સારા કામ કરો ત્યારે તમે એમાં લખી શકો છો, એ પણ વર્ષની બાઉન્ડરી વગર. કોઈ સારું કામ 2024માં કર્યું હોય તો એ તમે લખી શકો, 25માં કર્યું હોય તો એ લખી શકો, અત્યારે કરતા હોય તો અત્યારે લખી શકો. એટલે ઉપર જે વર્ષો લખાયેલા આવે ને એની બાઉન્ડરી તમને લાગે જ નહીં, અને ભવિષ્યના પ્લાન જો લખવાના હોય ને તો પણ તમે એમાં લખી શકો. તો તારીખ વગરની ડાયરીને આપણે પૈસા વસૂલ ડાયરી પણ કહી શકીએ. તો કઈ રીતે એ તમને સમજાવું. આપણે રહ્યા ગુજરાતીઓ, ગુજરાતીઓ એટલે બધી વસ્તુનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવીએ, બરાબર. અને ઘણીવાર આપણે વર્ષના અંતે આખા ઘરના નોટબુક લઈને આપણને બેસીએ, બરાબર. આ નોટબુકમાં જેટલા પણ પાના કોરા છે એ બધી નોટબુકને આપણે અલગ કાઢીએ, બરાબર. આ નોટબુકના કોરા પાનાઓને આપણે ફાડી લઈએ, અને જે ડાયરીઓ પણ હોય એમાં બચેલા પાના હોય એને પણ આપણે અલગ કરી લઈએ. એટલે અલગ અલગ પાનાઓને ભેગા કરીને આપણે બાઇન્ડ કરાવી દઈએ, અને આપણે એને ડાયરી તરીકે વાપરીએ. જો તમે ડેટવાળી ડાયરી લીધી હોય તો આપણને આ પાના લેતા છે ને થોડું ખચકાટ થાય કે ભાઈ આ પાના પર તો તારીખ છે, એટલે આની ઉપર આપણે લખશું તો નહીં સારું લાગે, એટલે જવા દે, આમાંથી નથી લેવું, એવો વિચાર આવી જાય. પણ જો ડેટ વગરની ડાયરી હોય ને તો આવા ખાલી પાના રહેવાનો ડર જ નહીં રહે અને પાના બગડે પણ નહીં. એટલે ઇનડિરેક્ટલી આપણે વૃક્ષોને પણ બચાવી શકીએ છીએ આ ડેટ વગરની ડાયરીનો ઉપયોગ કરવાથી. એટલે એક તીર અને બે નિશાન સંધાય. એટલે પોતાની જાતને ડેટ વગરની ડાયરી વાપરીને મોટિવેટ રાખો, કામ છોડવાનું નહીં પણ એને કરવાની રીત બદલીએ તો આપણે ગિલ્ટ ફ્રી રહી શકીએ. અને મને ગિલ્ટ થાય કે મેં તમને ગીત નથી સંભળાવ્યું તો એ પહેલાં હું તમને સંભળાવી દઉં છું આ ગીત. ધુરંધર ધ રેવેન્જ ફિલ્મથી આ ગીત છે, ખાન સાબ અને શાશ્વત સચદેવનો અવાજ છે. સંગીત રચના શાશ્વત સચદેવ અને નુસરત ફતેહ અલી ખાનની. સાંભળતા રહેજો સુરત FM.

0: આપ સુરતમાં હો કે સુરતથી દૂર,
1: સુરત FM 101.1 ના તમારા ફેવરિટ પ્રોગ્રામ્સ
0: કદી નહીં રહે તમારાથી દૂર.
1: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ દ્વારા
0: હંમેશા તમારી સાથે.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
3: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
4: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
5: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
6: श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे. सांभळवानुं चूकशो नहीं.
7: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209। सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: શ્રોતા મિત્રો, હવે કાર્યક્રમ સુરતી સિઝલરમાં સાંભળીએ સાવી ફિલ્મનું આ ગીત, જુબિન નોટિયાલ, શ્રેયા ઘોષાલનો અવાજ, સંગીત રચના જાવેદ મોહસિનની અને ગીત રચના રશ્મિ વિરાગની। સાંભળતા રહેજો સુરત FM।

શ્રોતા મિત્રો, તમે છો કાર્યક્રમ સુરતી સિઝલરમાં. આપણા બધાની સાથે ઘણીવાર એવું થાય કે આપણે કંઈક બોલવા જઈએ અને અચાનક જ આપણે ભૂલી જઈએ કે આપણે શું બોલવાના હતા. તમારી સાથે પણ આવું થયું છે ને? ક્યારે થયું એ તમે વિચારો અને હું તમારી સાથે એના વિશે આગળ વાત કરું. તો મગજમાં એક શબ્દ કે એક વિચાર જે બિલકુલ તૈયાર હોય પણ જીભ સુધી નહીં આવે, ગુજરાતીમાં આ સ્થિતિ માટે એક સરસ રૂઢિપ્રયોગ છે કે વાત જીભના ટેરવે હોય પણ બોલી ના શકાય. તો મનોવિજ્ઞાનની ભાષામાં એને ટીપ ઓફ ધ ટંગ કહેવાય. અને આવું અચાનક કેમ થાય તો એના વિશે વાત કરીએ. તો આપણું મગજ છે ને એક મોટી સ્ટોરેજ સિસ્ટમ, લાઇબ્રેરી જેવું છે. જ્યારે આપણે કોઈ ચોક્કસ શબ્દ કે વિચાર શોધતા હોઈએ ત્યારે ક્યારેક મગજ ભૂલથી એના જેવા જ બીજા શબ્દ તરફ ડાયરેક્ટ થઈ જાય છે, એટલે કે બીજા શબ્દો શોધવા તરફ જતું રહે છે. એટલે આપણે ગમે એટલું યાદ રાખેલું હોય અને આપણે બોલવા જઈએ ને એટલે આપણે યાદ જ નહીં આવે. અને આપણે ઘણીવાર લોકોને કહેતા પણ હોઈએ કે યાર, હમણાં મારા જીભ પર જ હતું પણ અત્યારે બોલાતું નથી. બસ આવું થાય ને ત્યારે સમજવાનું કે આપણું મગજ એના જેવા બીજા શબ્દો શોધવા ગયું છે, એટલે આપણાથી બોલાતું નથી. અને અમુક વખત એવું છે કે આપણે કોઈક એક કામની સાથે બીજા ઘણા બધા કામ કરતા હોઈએ અને આપણા મગજમાં જો સ્ટ્રેસ ચાલતો હોય, ઘણા બધા વિચારો ચાલતા હોય, ત્યારે આપણું મગજ માહિતીને પ્રોસેસ કરવાની ક્ષમતા ધીમી કરી નાખે છે, એટલે આપણે વધારે સ્ટ્રેસ નહીં લાગે. તો ત્યારે પણ આપણે શબ્દો ભૂલી જઈએ છીએ. તો હવે જ્યારે પણ તમે બોલતા બોલતા કશું ભૂલી જાઓ તો તમારે એવું સમજવાનું કે આપણું મગજ પાછું રીસ્ટાર્ટ થાય છે અને આપણા મગજને ઓક્સિજન મળે એના માટે ઊંડો શ્વાસ લઈ લેવાનો. એટલે જેવું તમે રિલેક્સ થશો એટલે તમને બધું યાદ આવી જશે. તો અત્યારે તો મને યાદ આવી રહ્યું છે કે તમને ગીત સંભળાવવાનું છે. તો લાપતા લેડીઝ ફિલ્મનું આ ગીત સંભળાવું છું. અરિજિત સિંઘનો અવાજ છે, સંગીત રચના રામ સંપતની અને ગીત રચના પ્રશાંત પાંડેની.

અજબ પ્રેમ કી ગઝબ કહાની. આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા નીરજ શ્રીધર અને સુઝેન ડી મેલોના અવાજમાં. સંગીત રચના હતી પ્રીતમની અને ગીત રચના હતી ઇરશાદ કામિલની. હવે કાર્યક્રમ સુરતી સિઝલરનું લાસ્ટ સોંગ એન્જોય કરીએ લવયાત્રી ફિલ્મથી. આતિફ અસલમનો અવાજ, તનિષ્ક બાગચીની સંગીત રચના, ગીત રચના મનોજ મુંતશીરની.

0: આજ સાથે પ્રોગ્રામ સુરતી સિઝલર અહીં સમાપ્ત થાય છે. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ ઉપર. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ. સ્ટે ટ્યુન ઓન 101.1 મેગાહર્ટ્ઝ.
1: થોડી દેર મેં અપને દિલ્હી કેન્દ્ર સે રિલે કરેંગે.

0: NQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
3: अंतराल के बाद आप सभी का एक बार फिर से स्वागत है. विविध भारती पर आप सुन रहे हैं कार्यक्रम यादों की महफिल, जिनमें आज याद कर रहे हैं हम संगीतकार और गायक राहुल देव बर्मन को.

0: किशोर कुमार की आवाज में आप सुन रहे थे अगर तुम ना होते फिल्म से ये गीत। गुलशन मावरा ने इसे लिखा राहुल देव बर्मन की तर्ज, और इसके साथ ही आज का यादों की महफिल कार्यक्रम अब समाप्त होता है। विविध भारती का सुरीला सफर जारी रहेगा।
1: नवी आशाओं, नवा सपनाओं, नवा योगना शिक्षण ने नवी दिशा। राष्ट्रीय शिक्षण नीति 2020 आधारित स्टेट करिकुलम फ्रेमवर्क SCF साथे गुजरात शिक्षण मा नवी दिशा तरफ आगळ वधी रह्यु छे। बाळकोना सर्वांगी विकास ने समर्पित आ अभ्यासक्रम ज्ञान, कौशल्य, मूल्यों अने सर्जनात्मकता नो समन्वय साथे छे। उत्तम शिक्षण उज्ज्वल गुजरात ना ध्येय साथे स्टेट करिकुलम फ्रेमवर्क शिक्षण विभाग गुजरात सरकार नो एक मजबूत पगलू छे। शिक्षण विभाग गुजरात सरकार।
2: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: 101.1
5: मेगाहर्ट्ज सूरत एफएम। हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
6: हाँ, सूरत एफएम।
5: कौन बोलो?
6: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
5: ओके, केवो चले छे आपनो व्यापार?
6: चाले राके बेन, बहु मजा नथी आवती।
5: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुंचाड़ो आपनी बात। જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર।
4: સુરત એફએમ।
5: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેસેલ્સને ભારતનો મહત્વપૂર્ણ દરિયાઈ પડોશી અને વિઝન મહાસાગરનો મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં સહકારિતા આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. સેસેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી. અને અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ પીએમ મોદીના નેતૃત્વ અને ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે સેસેલ્સની 3 દિવસની મુલાકાતે જવા રવાના થયા છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી સેસેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ભાગ લેશે. તેમના પ્રસ્થાન નિવેદનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સેસેલ્સ એક મૂલ્યવાન દરિયાઈ પડોશી છે અને ભારતના વિઝન મહાસાગર અને ગ્લોબલ સાઉથ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં મુખ્ય ભાગીદાર છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ સેસેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મેની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અને હિન્દ મહાસાગર ક્ષેત્ર શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी यात्रा के दौरान सेशल्स की राष्ट्रीय सभा को संबोधित करेंगे और वहां रह रहे भारतीय समुदाय के लोगों से भी मुलाकात करेंगे. आज उनके कार्यक्रम में बोटानिकल गार्डन में पौधारोपण समारोह में भाग लेना और सेशल्स कोस्ट गार्ड के बेस का दौरा करना शामिल है. भारत और सेशल्स के बीच लंबे समय से मजबूत और घनिष्ठ संबंध हैं जो साझा इतिहास, सांस्कृतिक जुड़ाव और दोनों देशों के लोगों के बीच आपसी रिश्तों पर आधारित हैं. हिंद महासागर क्षेत्र में एक महत्वपूर्ण समुद्री पड़ोसी के रूप में सेशल्स भारत के विजन महासागर और वैश्विक दक्षिण के प्रति उसकी प्रतिबद्ध में विशेष महत्व रखता है. प्रधानमंत्री की यह यात्रा भारत और सेशल्स की मजबूत और स्थायी मित्रता को और मजबूत करेगी तथा दोनों देशों के बीच सभी क्षेत्रों में द्विपक्षीय सहयोग को आगे बढ़ाने की साझा प्रतिबद्धता को नई मजबूती देगी. सुपर्णा सैकिया की रिपोर्ट के साथ अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાતના 14 મુખ્ય શહેરોમાં સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી આ પ્રસંગે જણાવ્યું કે ભારત ટેક્સી સાથે જોડાયેલા સાથી ભારત ટેક્સીના માલિક છે.
2: ભારત ટેક્સી બનને કા સબસે પહેલા કારણ હૈ कि हमारे सारथियों का और हमारे ग्राहकों का किसी का भी शोषण न हो, ये सबसे पहला कारण. दूसरा, सारथी का सम्मान हो. वो ऐप पर रजिस्ट्रेशन के लिए मोहताज नहीं है. आज मैं गर्व से कहता हूं, भारत टैक्सी के साथ जुड़े हुए 7 लाख सारथी भारत टैक्सी के मालिक है, शेयर होल्डर.
0: ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આ સાથે અન્ય પહેલો પણ શરૂ કરાવશે અને વિવિધ સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હરસંઘવી, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ અને 4,000થી વધુ ડ્રાઈવરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે વિશ્વભરમાં કોઈપણ અર્થતંત્રની ક્ષમતા તેના એમએસએમઈ ક્ષેત્રના યોગદાનમાં રહેલી છે. આજે નવી દિલ્હીમાં એમએસએમઈ દિવસ 2026 પર એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ભારતમાં એમએસએમઈ ક્ષેત્ર પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકોની હિંમત અને ઉદ્યોગ સાહસિક ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું કે આ ક્ષેત્ર દેશના કુલ નિકાસમાં લગભગ 50% યોગદાન આપે છે, સાથે સાથે ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સતત જાળવી રાખે છે. તેમણે ઉદ્યોગ સાહસિક ઉત્પાદકતા, ઉત્પાદન અને ગુણવત્તાને વધુ વધારવા માટે આધુનિક ટેકનોલોજી અપનાવવા પણ અપીલ કરી છે. સેસેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સેસેલ્સની મુલાકાત પહેલા વિદેશમંત્રી બેરી ફોરે કહ્યું કે વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાની જરૂર છે. તેમણે કહ્યું, ભારત તેની વિશાળ વસ્તી, વધતા વૈશ્વિક પ્રભાવ અને શાંતિ સ્થાપના તથા દરિયાઈ સુરક્ષા અને બહુપક્ષીય રાજદ્વારીમાં યોગદાનને કારણે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મેળવવાને પાત્ર છે. ભારત અને સેસેલ્સ વચ્ચેના સંબંધોને મજબૂત અને ઐતિહાસિક ગણાવતા શ્રી બેરી ફોરે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. વિશેષ સઘન સુધારણા ઝુંબેશ SIR હેઠળ મતગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન હાંસલ કરનાર 16 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મિઝોરમ પ્રથમ રાજ્ય બન્યું છે. ચૂંટણી પંચે 28 જૂન સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી. મિઝોરમે સમયમર્યાદાના 3 દિવસ પહેલાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ જણાવ્યું હતું કે ડિજિટાઇઝેશન પ્રક્રિયા ગુરૂવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી. 30 મેથી રાજ્યમાં 1301 બુથ સ્તરના અધિકારીઓ ગણતરી કાર્યમાં રોકાયેલા છે. 2005માં છેલ્લા SIR દરમિયાન મિઝોરમમાં 5,59,000થી વધુ મતદારો હતા. 2025માં સંખ્યા વધીને 8,75,000થી વધુ થઈ ગઈ છે. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી છે. ઉર્જા વિભાગના સચિવ અજીતકુમાર મોહંતીએ તમિલનાડુના કલપક્કમમાં ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ ખાતે વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું ઉદઘાટન કર્યું. પ્રસ્તુત છે એક અહેવાલ.
3: समारोह को संबोधित करते हुए डॉक्टर मोहंते ने कहा कि परमाणु ऊर्जा को हाइड्रोजन उत्पादन जैसी उभरती हुई स्वच्छ ऊर्जा तकनीकों के साथ जोड़ना टिकाऊ ऊर्जा भविष्य की दिशा में एक रणनीतिक कदम है. उन्होंने कहा कि परमाणु ऊर्जा जिसमें भरोसेमंद और कार्बन मुक्त बिजली देने की खास क्षमता है वह बड़े पैमाने पर हाइड्रोजन उत्पादन में मदद करने के लिए उपयुक्त है. इसका उद्देश्य भाभा परमाणु अनुसंधान केंद्र मुंबई द्वारा स्वदेशी रूप से विकसित CuCi थर्मोकेमिकल प्रक्रिया का इस्तेमाल करके परमाणु ऊर्जा से हाइड्रोजन उत्पादन को प्रमाणित करना है. शिवा मिश्रा, आकाशवाणी समाचार, दिल्ली.
0: અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે અને વૈશ્વિક મંચ પર તેની ભૂમિકા સતત મજબૂત થઈ રહી છે. વ્હાઇટ હાઉસ ખાતે એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્રી રૂબિયોએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને અમેરિકાનો સૌથી નજીકનો વ્યૂહાત્મક ભાગીદાર માને છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના ગાઢ સંબંધો બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી રહ્યા છે. શ્રી રૂબિયોએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, સપ્લાય ચેન, મહત્વપૂર્ણ ખનીજો, ઉર્જા સુરક્ષા અને પરિવહનની સ્વતંત્રતા જેવા ક્ષેત્રોમાં સહયોગ સતત વધી રહ્યો છે. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં ભારતીય અમેરિકન સમુદાયના યોગદાનની પણ પ્રશંસા કરી. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તામંડળે મધ્યપ્રદેશથી સંયુક્ત આરબ અમીરાતમાં GI ટેગવાળી રેવા સુંદરજા કેરીની પ્રથમ વ્યાપારી નિકાસ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે 1 મેટ્રિક ટન પ્રીમિયમ ગુણવત્તાવાળી કેરીનો પ્રથમ કન્સાઇનમેન્ટ મોકલવામાં આવ્યું. આ વૈશ્વિક બજારમાં ભારતના અનન્ય કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આનાથી રેવાની કેરી ઉત્પાદકોને ફાયદો થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના વિશિષ્ટ કૃષિ ઉત્પાદનોને નવી ઓળખ મળશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વાંસે ઈરાનને ચેતવણી આપી છે કે જો તે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરશે અથવા ભવિષ્યમાં કોઈ આક્રમક કાર્યવાહી કરશે તો અમેરિકા લશ્કરી કાર્યવાહી દ્વારા જવાબ આપશે. તેમણે જણાવ્યું હતું કે ઈરાને યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને અમેરિકા તેનું પાલન કરી રહ્યું છે. કોઈપણ વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જોઈએ. અમેરિકી લશ્કરના સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમે જણાવ્યું હતું કે અમેરિકી દળોએ ઈરાની મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ સુવિધાઓ તેમજ દરિયાકાંઠાના રડાર સ્થાપનો પર હુમલો કર્યો હતો. સેન્ટકોમના જણાવ્યા અનુસાર હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા કાર્ગો જહાજ પર કથિત ઈરાની ડ્રોન હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સને ભારતનો મહત્વપૂર્ણ દરિયાઈ પડોશી અને વિઝન મહાસાગરનો મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં સહકારિતા આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. સેશેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી અને અમેરિકાના વિદેશ સચિવ માર્ક રૂબિયોએ PM મોદીના નેતૃત્વ અને ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
4: नहीं की जा सकती। रात को छत पर चारपाई बिछाकर ठंडी हवा के झोंकों के बीच नानी या दादी को घेर कर बैठ जाना और फिर शुरू होता था कहानियों का एक ऐसा अटूट सिलसिला जो हमें नींद की आगोश तक ले जाता था। वाकई और कई बार तो नींद उड़ जाती थी कहानी सुनने की चाह में कि कहीं कहानी का जो सबसे जरूरी हिस्सा है वो छूट ना जाए। और जो अपने मामा मामी मामा के बच्चे होते हैं, मौसियों के बच्चे होते हैं, उनसे भी तो एक बड़ी दोस्ती होती है जो गर्मी की छुट्टियों में ही निभाई जाती है। तो चलिए हम आपको सुनवाते हैं कार्यक्रम का अगला गीत। और हमारे साथियों ने बहुत सी बातें तो कही हैं, हमें ये भी बताइएगा कि किसी तरह से आप अपने बिछड़े दोस्त या सहेली से मिले, और मिले तो वो किस्सा क्या है। और ये भी बताइए कि जो गीत सुनवा रहे हैं उसमें संगीत किसका है।

0: બાળકો અને યુવાનો માટે પાઠશાળા તથા જ્ઞાનશાળા, યાત્રાળુઓ માટે ધર્મશાળા અને સુકૃતશાળા સહિતની આધુનિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિંછિયા ખાતે સૌની યોજનાની લિંક 4 સાથે ચેકડેમ તળાવો સાંકળવાનું 31.94 કરોડ રૂપિયાનું કામોનું ખાતમુહૂર્ત કરાયું. ઉલ્લેખનીય છે કે રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લાની 44 વોટર બોડીના 900 હેક્ટર વિસ્તારની સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે. ગુજરાત સરકારના નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા સૌની યોજના લિંક 4 પેકેજ 3 ના 4 અને 5A ના હયાત સ્કાવર વાલ્વથી 3 કિલોમીટરની મર્યાદામાં આવતા ચેકડેમ અને તળાવોને સાંકળવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 3 સિંહબાળના મોતના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હરીશ ટાંગ જણાવે છે, દલખાણીયા ગામમાંથી 1 6 થી 7 મહિનાના સિંહબાળનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો. બીજી તરફ બગસરા તાલુકાના હામાપુર ગામે નવજાત સિંહબાળનું મોત નિપજ્યું છે. અન્ય એક ઘટના પાણિયા રેન્જમાંથી પ્રકાશમાં આવી છે, જ્યાં વન વિભાગના દાવા મુજબ વર્ચસ્વની લડાઈ એટલે કે ઇનફાઇટ દરમિયાન એક અન્ય સિંહબાળનું મોત થયું છે. હાલ તો વન વિભાગે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને મોતના ચોક્કસ કારણો જાણવા અને દલખાણીયા કેસમાં ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના ભેસ્તાન રેલવે બ્રિજ પર માર્ગ અકસ્માતમાં મોપેડ પર જઈ રહેલી માતા અને 1.5 વર્ષની બાળકી ડમ્પરની ચપેટમાં આવતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ડમ્પર અને તેના ચાલક અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાથી સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ છે. પશ્ચિમ રેલવેએ સાબરમતી હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાની સાથે હવે તેને અત્યાધુનિક અમૃત ભારત રેક સાથે દોડાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેન ઉત્તર ગુજરાતના મહેસાણા પાલનપુર સ્ટેશનો પરથી પસાર થતી હોવાથી બંને શહેરને લાભ મળશે. આ ટ્રેન દર સોમવારે સાબરમતીથી અને દર મંગળવારે હરિદ્વારથી પ્રસ્થાન કરે છે. સાબરમતી હરિદ્વાર સ્પેશિયલ ફેરા 29 જૂનના બદલે 27 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા છે. યાત્રાધામ સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં આજે કષ્ટભંજન દેવ દાદાને જરદોશી વર્કવાળા વાઘા અને 3000 કિલોગ્રામ દેશી ખારેકનો સિંહાસને દિવ્ય શણગાર અને અન્નકૂટ ધરાવાયો. દાદાનો અન્નકૂટનો પ્રસાદ ભક્તોને આપ્યો હતો. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 MHz.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
4: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ.
5: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
6: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે વિસરે ગીત,
5: जिसके प्रायोजक है

0: હમણાં જે આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.
1: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય.

0: નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ઓલા ચીમનની વાત સાંભળીને
3: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
2: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

સવારે 11 વાગે માણો અમારો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર ઓન્લી ઓન 101.1 સુરત FM.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સુરત FM પર તો ગુઝરા હુઆ જમાના આતા હૈ બાર બાર. થઈ જાઓ સવાર સુરીલા સમયની પાંખો પર, કરીએ ગુઝરા હુઆ જમાનાની સુરીલી સફર.
2: સોમવાર થી શુક્રવાર
1: સાંજે 6 કલાકે
3: ઓન સુરત FM 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ.

સ્નેહધારાના બે કિનારા હું અને તું જ્યારે એકમેકમાં ભળે ત્યારે આપણે બનીને વહે સ્નેહ ધોધ.

0: અહીં લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી માણીશું ભૂપિન્દર સિંહના સ્વરમાં ગુજરાતી સુગમ ગીતો.
1: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
3: તમારી વાતો તમારા અવાજમાં,
4: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
3: હો બહાર કે ઘરમાં,
4: રહેશે સુરત FM તમારા દિલમાં.
3: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
3: 0261-22-36209,
2: 0261-22-36209 પર.
5: હેલો, સુરત FM સ્પીકિંગ. 101.1 MHz
6: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો.

જીવન એટલે ઈચ્છા મહેચ્છાઓનો મહાસાગર. અનેક નાના મોટા સુખ બની ઉછળતા મોજાઓ ક્યારેક પાસે આવી પલાળી દે તો ક્યારેક હાથ વેદ દૂરથી ફૂટીને વિખરાઈ જાય. આવા વિખરાઈ જતા સુખના મોજાઓ પગ પખાડે એવી ઈચ્છા જીવન પર્યંત સૌને રહે. આપણું પોતાનું સુખ ઓછું પડે ત્યારે ઊંચીનું મળી જાય એવી ઈચ્છાએ જાગે.

મિત્રો, સુગમ સંધ્યા કાર્યક્રમ હવે અહીં જ પૂરો થાય છે. બરાબર 7 વાગે આપ સાંભળશો કાર્યક્રમ વિશેષ જયમાલા.

0: सर्वोत्तम क्वालिटी, देव दर्शन धूप, अगरबत्ती, कॉर्न व हवन सामग्री।
1: विकसित भारत 2047 ना संकल्प साथे गुजरात शिक्षण मा गुणवत्तानी नवी दिशा तरफ आगळ वधी रह्यु छे। निपुण गुजरात अभियान, नवा राज्य अभ्यासक्रम अने स्कूल क्वालिटी असेसमेंट एंड अश्योरेंस फ्रेमवर्क SQAAF द्वारा शाळाओमां गुणवत्तायुक्त शिक्षणने वधु सशक्त बनाववामां आवी रह्यु छे। गुणोत्सव शिक्षणमां श्रेष्ठतानी नवी ओळख बनी रह्यु छे। विकसित गुजरातना पाया मजबूत बनावतो गुणवत्तासभर शिक्षण, गुणवत्तायुक्त शिक्षण, उज्ज्वल भविष्य। शिक्षण विभाग, गुजरात सरकार।
2: ઓલા ચીમનની વાત સાંભળીને
3: માછી મારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
2: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

સાથેના 9 વર્ષનું ગઠબંધન તોડ્યું અને યુએસ ઓપન બેડમિન્ટનમાં ભારતના દેવિકા સિંહા, કિદામ્બી શ્રીકાંત અને રોનક ચૌહાણ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના ટાઇટન જીમમાં સેમીફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. સેસેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મિનીએ હવાઈ મથક પર તેમનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ મુલાકાત બદલ પ્રશંસા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સેસેલ્સ એક મહત્વપૂર્ણ દરિયાઈ ભાગીદાર અને હિન્દ મહાસાગરમાં ભારતનો નજીકનો મિત્ર છે. શ્રી મોદીએ બંને દેશોના લોકોના લાભ માટે ભારત અને સેસેલ્સ વચ્ચે લાંબા સમયથી ચાલતા સંબંધો અને સહયોગને વધુ મજબૂત બનાવવા માટે ફળદાયી મુલાકાતને ઉત્સુકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ હવાઈ મથક પર પ્રવાસી ભારતીય સમુદાયના સ્વાગત બદલ આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે પ્રવાસી ભારતીય સમુદાયે વિદેશમાં ભારતના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને જે રીતે સાચવી અને તેનું સન્માન કર્યું તેની પ્રશંસા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી સેસેલ્સના 50મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે. તેઓ સેસેલ્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે અને વૈશ્વિક મંચ ઉપર મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે એક સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં શ્રી રૂબિયોએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને અમેરિકાના સૌથી નજીકના વ્યૂહાત્મક ભાગીદારોમાંના એક તરીકે જુએ છે. તેમણે કહ્યું કે શ્રી મોદીએ એક એવા દેશનું નેતૃત્વ કર્યું જે મજબૂત આર્થિક લાભ મેળવી રહ્યો છે અને વધુને વધુ પ્રભાવશાળી વૈશ્વિક શક્તિ બની રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવના 105મા જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન અને વારસા પર એક પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયની કાર્યકારી પરિષદના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રદર્શનમાં શ્રી રાવની મહત્વપૂર્ણ રાજકીય યાત્રાના દુર્લભ ફોટોગ્રાફ્સ, સત્તાવાર દસ્તાવેજો, ભાષણો, પત્રવ્યવહાર અને અન્ય સામગ્રી પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક અંગ્રેજી દૈનિકમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલ દ્વારા ભારત પર લખાયેલો એક લેખ શેર કર્યો છે, જેમાં ગ્લોબલ સાઉથને સુરક્ષિત, સ્થિતિસ્થાપક, સમાન અને ટકાઉ વૈશ્વિક ઉર્જા ભવિષ્યના કેન્દ્રમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું છે કે જો કોઈપણ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવી દિલ્હીમાં એમએસએમઈ દિવસ પર બોલતા તેમણે કહ્યું કે ભારતમાં આ ક્ષેત્ર પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકોની હિંમત અને ઉદ્યોગ સાહસિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઉમેર્યું કે એમએસએમઈ ક્ષેત્ર દેશની કુલ નિકાસમાં આશરે 50% ફાળો આપે છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ સમગ્ર ભારતમાં એમએસએમઈને સશક્ત બનાવવાના હેતુથી પરિવર્તનશીલ ડિજિટલ પ્લેટફોર્મ, પોર્ટલ અને પ્રકાશનોની શ્રેણી પણ શરૂ કરી. કેન્દ્રીય એમએસએમઈ મંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે કેન્દ્રીય બજેટ એમએસએમઈ ક્ષેત્ર માટે સરકારની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરી છે. મંત્રીએ કહ્યું કે સરકાર એક એવી ઇકોસિસ્ટમ બનાવવા માંગે છે જ્યાં દરેક ઉદ્યોગ સાહસિકને નવીનતા, વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની સમાન તક મળે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી હતી કે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીને આગામી 2 વર્ષમાં દેશભરના 500 શહેરોમાં શરૂ કરાશે. ભારત ટેક્સીના શુભારંભ પ્રસંગે બોલતા તેમણે આ પહેલને સરકારી ક્ષેત્રમાં એક પરિવર્તનશીલ પગલું ગણાવ્યું. શ્રી શાહે કહ્યું કે ભારત ટેક્સીનો હેતુ ડ્રાઈવરોને સીધા હિસ્સેદારો બનાવીને એક વાજબી અને પારદર્શક પરિવહન મંચ પૂરું પાડવાનો છે. તેમણે કહ્યું કે આ મોડેલ સુનિશ્ચિત કરશે કે ડ્રાઈવરોને તેમની કમાણીનો મોટો હિસ્સો મળે, જ્યારે મુસાફરોને સલામત અને સસ્તી સેવાઓનો લાભ મળે.
શ્રી શાહે ટેક્સી ચાલકોને સા

0: સાથી ગણાવ્યા.
1: અલગ અલગ પ્રકાર કી કંપનીયાં આઈ ઓર કંપનીઓને અલગ અલગ પ્રકાર કે એપ બનાકર કિરાયે કી ટેક્સી કે લીએ ટેક્સી કે વો લોગ ડ્રાઈવર કહેતે હૈ મેં સારથી કહેતા હું દોનોં મેં કન્સેપ્ટ કા અંતર યહી હૈ વો સારથી કો ડ્રાઈવર માનતે હૈ હમ ડ્રાઈવર કો સારથી માનતે હૈ એ દોનો સેવાઓ કે બીચ કા અંતર હૈ.
0: શ્રી શાહે અમૂલ સહકારી ચળવળની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત ટેક્સી સામૂહિક માલિકી દ્વારા લોકોને સશક્ત બનાવીને સમાન સહકારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ તકે ભારત ટેક્સીએ પરિવહન માળખાને મજબૂત બનાવવા અને મુસાફરો અને ડ્રાઈવરો માટે સેવાઓ સુધારવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય સહકારી બેંક, રાજ્ય ટ્રાફિક પોલીસ, મુખ્ય હવાઈ મથક અને રેલવે સત્તાવાળાઓ સહિત અનેક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કર્યા. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે મહામંત્રી ચંપતરાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજે આજે આ મુદ્દે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રાજીનામા પર આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમાં ખાતરી પણ આપવામાં આવી છે કે ભક્તો દ્વારા દાન કરાયેલી ચાંદીની ઈંટો અને ઝવેરાતનો હિસાબ લેવામાં આવશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળના એમડીએમકે પક્ષે ડીએમકે સાથેના 9 વર્ષના ગઠબંધનનો ભંગ કર્યો છે. આજે ચેન્નાઈમાં પાર્ટીના મહાસચિવ વાઇકોની અધ્યક્ષતામાં એક જનરલ કાઉન્સિલ બેઠક યોજાઈ હતી, જેમાં ગઠબંધનમાંથી ખસી જવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એમડીએમકે 2017માં ડીએમકેના નેતૃત્વ હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ અલાયન્સમાં જોડાયો હતો. પાર્ટીએ એમડીએમકેને નબળા પાડવાના પ્રયાસોને તેના ખસી જવાના કારણ તરીકે ગણાવ્યા હતા. એમડીએમકે પાસે 2 ધારાસભ્યો છે. મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા ટેટ સાથે સંકળાયેલ એક મોટી પેપર લીક ઘટનાને ભિવંડીમાં પરીક્ષાના એક દિવસ પહેલા નિષ્ફળ બનાવવામાં આવી હતી, જેમાં પેપર લીક રેકેટના 3 કથિત સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ દિલ્હીથી ટેટ પ્રશ્નપત્રો લાવ્યા હતા અને કથિત રીતે તેને લગભગ 1.5 કરોડ રૂપિયાના સોદામાં વેચવાની તૈયારી કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ બિહારના રાજીવ શો અને આકાશકુમાર અને હરિયાણાના ધીરજ સિંહ તરીકે થઈ છે. આ ઘટના બાદ મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદે રવિવારની ટેટ પરીક્ષા મુલતવી રાખી હતી. યુએસ ઓપન બેડમિન્ટનમાં ભારતના દેવિકા સિહાગ, કિદામ્બી શ્રીકાંત અને રોનક ચૌહાણ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના ટાઇટન જીમમાં સેમીફાઇનલમાં પહોંચ્યા. મહિલા સિંગલ્સમાં દેવિકા સિહાગે જાપાનની રિકો ગુંજીને સીધી રમતોમાં હરાવી ક્વાર્ટર ફાઇનલમાં 22-20, 21-19થી જીત મેળવી. આવતીકાલે સેમીફાઇનલમાં ડેનિશ શટલર લાઇન ક્રિસ્ટોફરસન સામે ટકરાશે. પુરૂષોના સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે ચાઇનીઝ તાઇપેઈના લિયાઓ ઝુઓ ફુ સામે 21-9, 12-21, 21-8થી જીત મેળવતા ઓલ ઇન્ડિયા મેન સિંગલ્સની ફાઇનલની શક્યતા જીવંત રહી. રોનક ચૌહાણે પણ ઇઝરાયલના મિસા ઝિલ્બરમેન સામે 23-21, 21-11થી વિજય મેળવ્યો. ચૌહાણ હવે ચાઇનીઝ તાઇપેઈના સુલી યાંગ સામે ટકરાશે, જ્યારે શ્રીકાંત આવતીકાલે સેમીફાઇનલમાં જાપાનના યુડાઈ ઓકીમોટો સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરોમાં શરૂ કરાશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળ એમડીએમકે પક્ષે ડીએમકે સાથે 9 વર્ષનો ગઠબંધન તોડ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો. ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

0: केंद्र ने हाल की घटनाओं के जवाब में सुरक्षा खतरे का स्तर बढ़ा दिया है। ईरान के रेवोल्यूशनरी गार्ड्स का दावा है कि उन्होंने ईरान द्वारा निर्धारित मार्गों का उल्लंघन करने वाले जहाजों पर गोलियां चलाई। इससे संकेत मिलता है कि ईरान दुनिया के सबसे महत्वपूर्ण ऊर्जा जलमार्ग गलियारों पर फिर अपना नियंत्रण हासिल कर रहा है। इस तनाव के बढ़ने का मूल कारण आपसी अनुपालन में आई कमी है। ईरान ने अमरीका पर युद्ध विराम का पालन न करने और लेबनान में किए गए वादे के अनुसार संयम न बरतने का आरोप लगाया है। दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से शक्ति सिंह।
1: वहीं बहरीन के विदेश मंत्रालय ने कहा कि ईरान के कई ड्रोन ने देश को निशाना बनाया, हालांकि किसी के हताहत होने की खबर नहीं है। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने तेलंगाना के हैदराबाद में अपने नाम पर सड़क का नामकरण करने के लिए भारत का आभार व्यक्त किया है। राष्ट्रपति ट्रंप ने सोशल मीडिया पोस्ट में डोनाल्ड ट्रंप एवेन्यू के नामकरण का उल्लेख किया। उन्होंने कहा कि वो अमेरिका के पहले ऐसे राष्ट्रपति बन गए हैं जिनके सम्मान में भारत में सड़क का नाम रखा गया है। अफगानिस्तान के हिंदू कुश क्षेत्र में आज शाम भारतीय समयानुसार 7:04 पर 6.2 तीव्रता का भूकंप आया। भारत, पाकिस्तान, चीन, तजिकिस्तान, उज्बेकिस्तान, किर्गिस्तान और तुर्कमेनिस्तान में इसके झटके महसूस किए गए। उत्तर भारत में राष्ट्रीय राजधानी दिल्ली, जम्मू कश्मीर, हिमाचल प्रदेश और हरियाणा में भी झटके महसूस किए गए। अरुणाचल प्रदेश में केई पान्योर जिले के बाढ़ प्रभावित पोसक क्षेत्र में खोजबीन और बचाव अभियान के दौरान आज एक और व्यक्ति का शव बरामद किया गया। जिले की उपायुक्त श्वेता नागर कोटी ने कहा कि अब तक कुल 2 व्यक्तियों के शव बरामद किए गए हैं। रक्षा मंत्रालय ने आज कहा कि सोशल मीडिया पर प्रसारित कुछ पोस्ट में रक्षा मंत्री राजनाथ सिंह के भाषण को गलत ढंग से प्रस्तुत किया जा रहा है। रक्षा मंत्री ने यह भाषण पिछले वर्ष 28 जुलाई को संसद में दिया था। मंत्रालय ने कहा कि इन पोस्ट में रक्षा मंत्री के भाषण के चुनिंदा अंशों को गलत ढंग से फैलाया जा रहा है। इन पोस्ट में कहा गया है कि श्री सिंह ने दावा किया था कि ऑपरेशन सिंदूर के दौरान किसी भी भारतीय सैनिक की जान नहीं गई। देविका सिहाग, किदाम्बी श्रीकांत और रौनक चौहान यूएस ओपन बैडमिंटन टूर्नामेंट के सिंगल्स के सेमीफाइनल में पहुंच गए हैं। देविका सिहाग ने महिला सिंगल्स के क्वार्टर फाइनल में जापान की रिको गुंजी को हराया। वहीं पुरुष सिंगल्स में किदाम्बी श्रीकांत ने चीनी ताइपे के लियाओ जुओफू और रौनक चौहान ने इसराइल के मिशा जिल्मरमैन को हराकर सेमीफाइनल में जगह बनाई। और एवीसी मेंस वॉलीबॉल कप के सेमीफाइनल में भारत और इंडोनेशिया के बीच मुकाबला जारी है। अहमदाबाद में खेले जा रहे सेमीफाइनल मुकाबले में ताजा समाचार मिलने तक दोनों टीमों ने 2-2 सेट अपने नाम कर लिए हैं। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी सेशल्स के 50वें स्वतंत्रता दिवस समारोह में विशिष्ट अतिथि के रूप में शामिल होने के लिए विक्टोरिया पहुंचे। भारत ने सेशल्स को विकास और सुरक्षा के लिए फास्ट पेट्रोल वेसल, एम्बुलेंस, यूटिलिटी वाहन और लेजर रेडियल बोट उपहार में दिए। प्रधानमंत्री मोदी कल आकाशवाणी के मन की बात कार्यक्रम में विचार साझा करेंगे। अमेरिका और ईरान के जवाबी हमलों के कारण संघर्ष विराम पर खतरा और यूएस ओपन बैडमिंटन में भारत की देविका सिहाग, किदाम्बी श्रीकांत और रौनक चौहान सेमीफाइनल में पहुंचे। इसके साथ ही समाचार संध्या का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: आकाशवाणी से आप सांभळी रह्या छो विविध भारती नु सूरत केंद्र 101.1 एफएम पर। प्रस्तुत छे अमर अमदावाद केंद्र पर थी प्रसारित थयेल प्रादेशिक समाचार नु ध्वनि मुद्रण।
3: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે। મુંબઈ પોરબંદર કેશોદ અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ। રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી। અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સેમીફાઇનલનો મુકાબલો। સમાચાર વિગતવાર। રાજ્યના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ પહેલથી ટુ વ્હીલર, રિક્ષા અને ફોર વ્હીલર ચલાવતા દેશના લાખો વાહન ચાલકોને ખાનગી કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે.
4: અલગ અલગ પ્રકાર કી કંપનીઓ આઈ ઓર કંપનીઓ ને અલગ અલગ પ્રકાર કે એપ બનાકર કિરાયે કી ટેક્સી કે લીએ, ટેક્સી કે વો લોગ ડ્રાઈવર કહેતે હૈ, મેં સારથી કહેતા હું, દોનો મે કન્સેપ્ટ કા અંતર યહી હૈ. વો સારથી કો ડ્રાઈવર માનતે હૈ, હમ ડ્રાઈવર કો સારથી માનતે હૈ, એ દોનો સેવાઓ કે બીચ કા અંતર હૈ.
3: શ્રી શાહે જણાવ્યું, આજે દેશભરમાં 7 લાખથી વધુ સારથીઓ 100 રૂપિયા શેર સાથે ભારત ટેક્સીના સહમાલિક બન્યા છે.
4: ભારત ટેક્સી બનને કા સબસે પહેલા કારણ હૈ કે હમારે સારથીઓ કા ઓર હમારે ગ્રાહકો કા કિસી કા ભી શોષણ ન હો, એ સબસે પહેલા કારણ. દૂસરા, સારથી કા સન્માન હો, વો એપ પર રજિસ્ટ્રેશન કે લીએ મોહતાજ નહીં હૈ. આજ મેં ગર્વ સે કહેતા હું, ભારત ટેક્સી કે સાથ જુડે હુએ 7 લાખ સાથી ભારત ટેક્સી કે માલિક હૈ, શેર હોલ્ડર.
3: તેમણે ઉમેર્યું, આગામી 2 વર્ષમાં ભારત ટેક્સી દેશના 500થી વધુ શહેરોમાં શરૂ કરાશે. આજે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 14 પ્રમુખ શહેરોમાં ભારત ટેક્સી સેવા શરૂ થઈ છે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજી, જેમાં તેમણે ખેડૂતોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા, દરેક ખેડૂતને ઓછામાં ઓછા 2 પશુધન પૂરા પાડવાનું સૂચન કર્યું. તેઓ આજે અમદાવાદના શાહીબાગ ખાતે સહકાર અને સંગઠન સાથે ગાંધીનગરમાં સામૂહિક વૃક્ષારોપણના કાર્યોની સમીક્ષા કરશે. ત્યારબાદ રાણીપ ખાતે સાબરમતી વિધાનસભા વિસ્તારના લોકદરબારમાં હાજરી આપશે. આવતીકાલે શ્રી શાહ ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. આ પહેલા તેઓ અમદાવાદના ચાંદલોડિયામાં સાબરમતી વિધાનસભાના બુથ અધ્યક્ષો અને શક્તિ કેન્દ્રના પ્રભારીની ચિંતન શિબિરમાં હાજરી આપશે. નાગરિક સુરક્ષા અને સુદૃઢ શહેરી પરિવહન માટે ગુજરાત પોલીસે આજે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી સાથે સમજૂતી કરાર MOU કર્યા છે. આ કરાર અંતર્ગત મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે એપ્લિકેશનમાં SOS સિસ્ટમ સક્રિય કરાશે. આ સિસ્ટમ ગુજરાત પોલીસના કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી રહેશે, જેથી ઇમરજન્સી સમયે તાત્કાલિક સહાય પૂરી પાડી શકાય. તે ઉપરાંત ભારત ટેક્સી હેઠળ જોડાતા તમામ વાહન ચાલકોનું ગુજરાત પોલીસ દ્વારા વેરીફિકેશન કરાશે, જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણીના કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરાશે. એલાયન્સ એરની મુંબઈ પોરબંદર કેશોદ અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ થયો છે. નવી વિમાન સેવાના પ્રારંભ નિમિત્તે આજે પોરબંદર હવાઈ મથક ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પ્રથમ ફ્લાઇટનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું, આ સેવા શરૂ થતાં પોરબંદરના ઉદ્યોગ, વેપાર, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન અને રોકાણ જેવા વિવિધ ક્ષેત્રોની નવી દિશા મળશે.
5: આ સરકારી એરલાઇન્સ છે. એ એરલાઇન્સ અઠવાડિયાની અંદર 2 વખત મુંબઈ માટે અને અમદાવાદ માટે સેવાઓ શરૂ થઈ છે, અને એને કારણે પોરબંદરની અંદર જે ટુરિસ્ટ આવતા હોય, વેપારીઓ કે ધંધા રોજગાર માટે લોકો આવતા હોય, અહીંયા એ સિવાય આપણા ડિફેન્સના ઇન્સ્ટોલેશન પણ છે, એ અધિકારીઓ માટે પણ આવવા જવા માટે ખૂબ સુગમતા રહેશે અને એ દ્વારા પોરબંદરનો વિકાસ થશે.
3: એલાયન્સ એર દ્વારા શરૂ કરાયેલી આ સેવા મુંબઈથી પોરબંદર, પોરબંદરથી કેશોદ, કેશોદથી અમદાવાદ તેમજ પરત અમદાવાદથી કેશોદ, કેશોદથી પોરબંદર અને પોરબંદરથી મુંબઈ સુધી સંચાલિત થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના ખોરાકના જથ્થાની ગેરકાયદે હેરફેરીના મામલે 4 શખ્સ સામે ગુનો નોંધાયો છે. 3 દિવસ પહેલા મોડાસા તાલુકાના સાકરીયા નજીક વાહનમાંથી બાળ શક્તિના અલગ અલગ પોષણના પેકેટ મળી આવ્યા હતા. જે મામલે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ કરાઈ હોવાનું નાયબ પોલીસ અધિક્ષક જેડી વાઘેલાએ જણાવ્યું.
6: આઈસીડીએસ ના પરગુનીબેન કાંતિભાઈ ચૌહાણ હોય મોડાસા.

0: સુરત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે, જેની અંદર આજે ટાટા લોડિંગ ગાડી હતા એના ચાલક છે શાહરૂખ કાનુસા દિવાન રહેવાસી લાલપુર હિંમતનગર તથા ઝાકીર સિંધી અને ઝાકીર મેમણ તથા ખાનપુર ગોડાઉનના જે સંચાલક છે એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલા છે અને ગુનાની તપાસ છે એ હાલ ચાલુમાં છે.
1: ભરૂચ જિલ્લાના કેલોદ નજીક ટ્રેલર પાછળ વાન ઘૂસી જતા માતા અને પુત્રનું ઘટનાસ્થળે મોત થયું છે. દ્વારકાથી દર્શન કરીને સુરત પરત ફરી રહેલા એક પરિવારને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત નડ્યો હતો, જેમાં પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઘટનાને પગલે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડા જિલ્લાના કપડવંજ ગામમાં ગેરકાયદેસર ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતા 6 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે. આજે સવારે 9:30 આસપાસ પ્રચંડ વિસ્ફોટ થતા ફેક્ટરીની આખી ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિકોની મદદથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ જણાવ્યું કે ગંભીર ઇજાગ્રસ્ત 2 શ્રમિકોને વધુ સારવાર માટે નડિયાદ અને અમદાવાદની હોસ્પિટલોમાં ખસેડાયા છે. વલસાડ જિલ્લાના નાના પોંઢાના ખુટલી ગામે આદિજાતિ મંત્રી નરેશ પટેલે નવનિર્મિત કન્યા છાત્રાલય અને પુનઃનિર્મિત શાળા પરિસરનું લોકાર્પણ કર્યું. શ્રી પટેલે કહ્યું કે આદિવાસીની સમસ્યાઓમાંથી બહાર આવવા માટે શિક્ષણને પ્રાધાન્ય આપવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે. સરકારના અનેક પ્રયાસોથી હવે શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો માત્ર 1% રહ્યો છે, જેને 0% કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રયત્નશીલ છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે 2 અને 3 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જો કે આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની નહીવત શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ યાદવે જણાવ્યું.
2: आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और डे 5 के लिए थंडर स्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए, जिसमें विंड की स्पीड 40-50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डोंग डिस्ट्रिक्ट शामिल है.
1: અમદાવાદમાં ચાલી રહેલી એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે નિર્ણાયક સેમીફાઇનલ મુકાબલાઓ રમાઈ રહ્યા છે. પ્રથમ સેમીફાઇનલમાં કોરિયાએ બેરીને 3-1 હરાવી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે, જ્યારે બીજી સેમીફાઇનલ યજમાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે રમાઈ રહી છે. આ મેચની વિજેતા ટીમ રવિવારે યોજાનારી ફાઇનલમાં કોરિયાનો સામનો કરશે, જ્યારે હારનારી ટીમ બેરીન સામે ત્રીજા સ્થાન માટેની મેચ રમશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જૂનાગઢમાં નવા આધાર કેન્દ્રનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જે વિશ્વસનીય ડિજિટલ ઓળખ સેવાના પ્રદાનને વધુ મજબૂત બનાવશે. સાંસદ રાજેશ ચુડાસમાએ આ નાગરિક સુવિધા કેન્દ્રનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે આ કેન્દ્ર અઠવાડિયાના 7 દિવસ કાર્યરત રહેશે, જે નામ નોંધણી, 5-17 વર્ષના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ, વસ્તી વિષયક સુધારાઓ અને ઓન સાઇટ ફરિયાદ નિવારણ માટે કાર્યરત રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. મુંબઈ, પોરબંદર, કેશોદ, અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સેમીફાઇનલમાં મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલ પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ. આકાશવાણી છે આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. હવે સાંભળી કાર્યક્રમ આપકે લીએ.